શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નિરંજન પંડ્યાના અવાજમાં ગવાયેલ ભક્તિગીત. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ સાંભળીશું હેમંત ચૌહાણના અવાજમાં ગવાયેલ આ ભજન.

श्रोताओ, साथियोना अवाजमां સાયચાલી સાહેબ સાંભળી રહ્યા હતા ને આ હતી અમારા આજના બહુસાગરના મોતી કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ સાથે જ અમારો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

શ્રોતાઓ, પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનો આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 MHz પર. ને હવે સાંભળીએ શ્રી રામચરિત માનસનું ગાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: શોભના રાવ અને રવિન્દ્ર.
1: શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસનું ગાન આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગુજરા કેન્દ્રનું એફએમ બેન્ડ 102.2 MHz. સમય અત્યારે સવારના 6:45 થઈ રહી છે. સાંભળીશું એક વિચાર. શ્રોતાઓ, આજનો વિષય છે પુરુષાર્થ. એક સરસ પંક્તિ છે, પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેત પાડે છે, ઘણા પ્રારબ્ધને જલ છાંટીને એમ જગાડે છે. એટલે કે મનુષ્યના જીવન સાથે પ્રારબ્ધ અને પુરુષાર્થનું દ્વંદ્વ સંકળાયેલું છે. એક વ્યક્તિ સતત મહેનત કરે, પરંતુ જો એની સાથે એનું નસીબ ન હોય ને, તો એ મહેનત ક્યારેય ફળતી નથી. કેટલાક માણસ એવું માને છે કે નસીબ વિના ફળે કદી દરિયો કે ન દરબાર, અને તેથી તો બધું ભાગ્યને ભરોસે છોડી દે છે. પણ બધું ભાગ્યને ભરોસે છોડવું એ પણ યોગ્ય નથી. જગતમાં કેટલાક પુરુષાર્થવાદીઓ એવું પણ માને છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું રહે છે. જે પુરુષાર્થ નથી કરતો, એટલે કે મહેનત નથી કરતો, તેનું નસીબ હંમેશા સૂતું રહે છે. પુરુષાર્થમાં માનતા માણસો સખત પરિશ્રમ કરી પસીનાનું જળ છાંટી સૂતેલા ભાગ્યને જગાડે છે.

આપણે ત્યાં એક સંસ્કૃતમાં શ્લોક પણ છે, એનો અનુવાદ છે કે સૂતેલા સિંહના મોંમાં ક્યારે હરણ આવીને નથી બેસતું, એને પોતાના પેટની ભૂખને સંતોષવા માટે મહેનત કરવી જ પડે છે. એટલે કે હરણનો શિકાર કરે તો જ એ પોતાના પેટને ભરી શકે છે. એટલે કે આ માનવી હોય કે પશુ, પણ પુરુષાર્થ કર્યા વિના કંઈ જ મન બનતું નથી. અર્થાત માનવીનો પરમ પુરુષાર્થ જ નસીબ પણ તેને સાથ આપે છે. પુરુષાર્થના બળે જ મનુષ્ય પ્રગતિ કરે છે અને મહાન સિદ્ધિઓ મેળવે છે. ખરેખર જગતનો ઇતિહાસ આપણે જોવા જઈએ ને તો પુરુષાર્થનો, મહેનતનો ઇતિહાસ છે. માનવ સંસ્કૃતિના વિકાસ પાછળ મનુષ્યનો અથાગ અને સતત પુરુષાર્થ રહેલો છે. આપણે કેટલા બધા લોકોને જોયા છીએ કે પુરુષાર્થને પ્રતાપે જ મનુષ્ય નરમાંથી નારાયણ બની શકે છે, જેમ કે ગૌતમ બુદ્ધ, ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, કે પછી નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો વગેરેના જીવન પ્રબળ પુરુષાર્થના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. જેમના જીવનની સફળતાનું રહસ્ય જોવા જઈએ ને તો એ પુરુષાર્થ જ છે. અને આ બધા તારણો ઉપરથી જ આપણે એવું કહી શકીએ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. એટલે કે સિદ્ધિ એને જ મળે છે, સફળતા એને જ મળે છે કે જે હંમેશા સખત પરિશ્રમ કરે છે. જીવનની પ્રગતિનો ઉદ્ધાર ફક્ત નસીબ નહીં પરંતુ પુરુષાર્થ પણ છે, મહેનત પણ છે. મહેનત કર્યા વિના કોઈ જ ફળ આપણને પ્રાપ્ત થતો નથી. આપણી ગીતામાં પણ કહેવાયું છે, ભગવદ્ ગીતામાં, કે બસ તું તારું કાર્ય કરીએ જા, ફળની આશા ક્યારેય ન રાખીશ. કાર્ય કરીશું એટલે ફળ તો મળવાનું જ છે, વહેલું કે મોડું. એટલે હંમેશા પ્રારબ્ધને સહારે ન રહેવા કરતાં પુરુષાર્થને મહત્ત્વ આપવું જોઈએ. મારો આ વિચાર અહીં પૂરો કરું છું.

શ્રોતાઓ, અત્યારે સમય સવારના 6:50 થઈ રહી છે. હવે નજર કરી લઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો પર. કાર્યક્રમ રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, બરાબર 7 હિન્દીમાં સમાચાર, અંગ્રેજીમાં સમાચાર 7:05 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. ને પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. શ્રોતાઓ, 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના આપ માણી શકશો. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. બરાબર 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં 8:15 અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. શ્રોતાઓ, 8:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આપ માણી શકશો. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું. 10:00 એક જ ફિલ્મના ગીતો આપ માણી શકશો. અને આજના કાર્યક્રમમાં આપ સાંભળશો સલામી ફિલ્મના ગીતો.

શ્રોતાઓ સવારના 10:30 થી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ આપ માણી શકશો. બપોરના 1 વાગ્યાથી વિવિધ ભારતીના વિવિધરંગી કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળશો. બપોરે 2:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો. અને શ્રોતાઓ 2:35 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ માણશો.

0: શ્રોતાઓ, સાંજે 7:50 એ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અને ત્યાર પછીનું પ્રસારણ 8 વાગ્યાથી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. રાત્રિના 9:15થી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આપ સાંભળશો. શ્રોતાઓ, રાત્રિના 10:30થી આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી ધ ઓવલ લંડન ખાતે રમાનાર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની બીજી ઇન્ટરનેશનલ સેમીફાઇનલ ક્રિકેટ મેચનો આંખો દેખ્યો રેડિયો અહેવાલ આપ સાંભળશો. રાત્રિના 11:15 હિન્દીમાં સમાચાર, 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. રાત્રિના 11:10થી ફરીથી ધ ઓવલ લંડન ખાતે રમાનાર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની બીજી ઇન્ટરનેશનલ સેમીફાઇનલ ક્રિકેટ મેચનો આંખો દેખ્યો રેડિયો અહેવાલ આપ સાંભળશો. અને મેચના પ્રસારણ બાદ 2:45એ અમારી આજની આ પ્રસારણ સભા સમાપ્ત થશે. તો શ્રોતાઓ, આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખાને હવે સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર, હિન્દીમાં સમાચાર, અંગ્રેજી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: મધ્યે સંવાદાનંતરમ નૈકેષામ સંધિપત્રાણામ આદાન પ્રદાન ભવિષ્યતિ. જાપાનસ્ય પ્રધાનમંત્રી ભારતસ્ય ત્રિદિવસીય યાત્રાયૈ હ્યઃ સાયં નવદિલ્લ્યાં સંપ્રાપ્તા. પ્રધાનમંત્રી તાગાઇચી ઇતિતસ્યાઃ ઇયં ભારતસ્ય પ્રથમા આધિકારિક યાત્રા વર્તતે. વિદેશમંત્રાલયેનોક્તં યત્ ઇયં યાત્રા ભારત જાપાનયોઃ મધ્યે વિશેષ રણનીતિક વૈશ્વિક સહમતિમ અગ્રે વર્ધન દિશિ મહત્વપૂર્ણા વર્તતે. સામાજિક સંચાર પટલે એકસ્મિન સંદેશે શ્રી મોદીના લિખિતં યત અસૌ જાપાનસ્ય પ્રધાનમંત્રિણા સહ વ્યાપક ચર્ચાયાઃ આશાં કરોતિ યયા ભારત જાપાનયોઃ વિશેષ રણનીતિક વૈશ્વિક સહમતિમ ઇતોપિ ગહનં ભવિષ્યતિ. દિલ્લ્યાં વસંતકુંજ ક્ષેત્રસ્ય નેલ્સન મંડેલા માર્ગેણ સહ દ્વારકા દ્રુતમાર્ગં સંયોજયન દિલ્લી નગરે 48°AE રાષ્ટ્રીય રાજમાર્ગસ્ય કૃતે 6-માર્ગીય સુરંગસ્ય નિર્માણાય હ્યઃ પ્રશાસનેન અનુમતિઃ પ્રદત્તા. રાષ્ટ્રીય રાજધાન્યાં વાર્તાહરાન સંબોધયન સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અવદત યત ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય રાજમાર્ગસ્ય 34 ઇત્યસ્ય 17.7 કિલોમીટર મિતસ્ય સુદીર્ઘસ્ય કાનપુર કબરાઈ ખંડસ્ય 4-માર્ગીય અભિગમન નિયંત્રિત માર્ગસ્ય નિર્માણમપિ પ્રશાસનેન અનુમોદિતમ અસ્તિ. યત્ર સંરચના 6 માર્ગાણી

0: 15,000 people had been left homeless. The rescue operation is still underway. 7 days after the country was hit by most powerful earthquakes in over a century. Meanwhile, Venezuela's interim president, Delcy Rodriguez, declared 7 days of mourning, saying that the country is heartbroken by the loss of life caused by the devastating earthquakes. In men's cricket, the first T20 international between India and England was abandoned due to rain in Chesterley Street last night. The five-match series now stands level at nil-nil. Opting to bat first, India scored 189 for 7 in stipulated 20 overs, with skipper Shreyas Iyer scoring highest 68 runs of 47 balls. Opening batter Abhishek Sharma also scored 59 runs, while Shivam Dubey remained not out at 42 runs. For England, Saqib Mahmood bagged 3 wickets. However, hosts England didn't get the opportunity to bat in the second innings as rain paused the match. Both the teams will now face each other in second T20 in Manchester on Saturday. In the FIFA World Cup, Belgium staged a stunning comeback to beat Senegal 3-2 after extra time round of 32 and qualify for the round of 16. Yuri Tielemans scored a 125th minute penalty to seal a dramatic 3-2 victory and extend Belgium's unbeaten run to 17 matches. Belgium will now face the winners of the United States versus Bosnia and Herzegovina match in the round of 16. Another round of 32 matches underway in California between co-hosts US and Bosnia and Herzegovina. And that is the end of this news bulletin.
1: यह आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है मीडियम वेव 366
2: नमस्कार आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार करण मकवाणा वांचे छे मुख्य समाचार सतत 5 वर्ष थी नियत समय मर्यादा में जीएसटी रिटर्न भरवामां गुजरात देशभर में प्रथम क्रमे जून 2026 में राज्य में जीएसटी की आवक में 27% नो वधारो प्राकृतिक खेत पैदाशों वेचाण माटे महानगर और तालुका स्तरे वेचाण केन्द्रों शुरू कराशे ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર સમાચાર વિગતવાર ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20% વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું
3: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય તાલુકા લેવલે હોય નગરપાલિકા લેવલે હોય એ કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ માનીય મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે
2: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે
3: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34%

0: અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
1: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમય NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1,036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ જણાવ્યું.
2: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
1: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે

0: મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
1: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્ર ની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
0: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે એફઆઈઆર નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતાઓ, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીનું આ ગુજરાત કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના માણીએ. શ્રોતાઓ, આરાધના કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું લતા મંગેશકરના અવાજમાં ગવાયેલ આ ભક્તિ ગીત.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આરાધના કાર્યક્રમમાં સાંભળીશું ગણેશજીની આરતી સમૂહ સ્વરમાં.

0: શ્રોતાઓ, અનુરાધા પોડવાલાના સાથીઓના અવાજમાં આ ભક્તિગીત આપ સાંભળી રહ્યા હતા અને આ હતી અમારા આજના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર.
1: જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકેચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
2: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्ष में दोनों देशों के बीच 5,00,000 लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: जापानना प्रधानमंत्री गईकाले सांजे भारतनी 3 दिवसनी मुलाकाते नवी दिल्ली पहोंच्या हता. प्रधानमंत्री ताकाइचीनी आ भारतनी प्रथम सत्तावार मुलाकात छे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે.

0: છે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંજગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંજગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટોઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટોઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટોઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટોઘાટો 14 મુદ્દાના સમજૂતીપત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ US ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝરનેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું

0: છે કે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી હરિયાણા ચંદીગઢ પંજાબ ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના, આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી બે દિવસમાં કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર શ્રોતાઓ આપે ટ્યુન કરી છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય અત્યારે સવારના 8:30 થઈ રહી છે. માણીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક આપની રેડિયો દોસ્ત રમ્યતા અભ્યાસની સાથે. તો શ્રોતાઓ, કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ સાંભળીશું દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત, જેનું સંગીત છે નદીમ શ્રવણનું. ગીતના સ્વર આપ્યો છે આશા ભોસલે અને સાથીઓએ.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
4: 999-8389-833, 999-8389-833.

0: શ્રોતાઓ, આ ગીત આપ સાંભળી રહ્યા હતા અભિજીતના અવાજમાં. બેવફા ફિલ્મનું આ ગીત હતું.
1: ઝમાને એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે

શ્રોતાઓ, શ્રેયા ઘોષાલાની સાથીઓના અવાજમાં જબ્વી મેટ ફિલ્મનો આ ગીત આપ સાંભળી રહ્યા હતા. ને આ હતી અમારા આજના હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ ચિત્રલોકની અંતિમ પ્રસ્તુતિ. આ સાથે જ અમારો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ સાંભળીશું વિવિધ ભારતીનું.

ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર શ્રોતાઓ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો ગોધરા કેન્દ્ર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વેદ ભારતીના કાર્યક્રમનું સહપ્રસારણ. શ્રોતાઓ સમય અત્યારે સવારના બરાબર 10 થઈ રહ્યા છે. એક જ ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સાંભળીશું. આજના કાર્યક્રમમાં સાંભળીએ સલામી ફિલ્મના ગીતો. તો કાર્યક્રમની આ પ્રથમ પ્રસ્તુતિ આશા ભોસલે અને કુમાર શાનુના યુગલકંઠમાં ગવાયેલું સલામી ફિલ્મનું આ ગીત.

0: નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
2: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

શ્રોતાઓ, આશા ભોસલે અને કુમાર શાનુના અવાજમાં આ ગીત આપ સાંભળી રહ્યા હતા સલામી ફિલ્મનું. ને આ સાથે જ અમારો આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું FM બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સાંભળીશું. ત્યારબાદ બપોરના 1 વાગ્યાથી વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ માણીશું.

કિશોર કુમારના સ્વરમાં ઇન્દિવરનું લખેલું ગીત આપે સાંભળ્યું. સંગીત હતું કલ્યાણ જાનંદજીનું, ફિલ્મ કલાકાર. હવેનું ગીત ફિલ્મ વારિસનું સાંભળીએ. ગાયક કલાકાર છે કિશોર કુમાર અને સાથીદારો. ગીત વર્મા મલિકનું અને સંગીત છે ઉત્તમ જગદીશનું.

0: લોરાનું સંગીત હતું કલ્યાણજી આનંદજીનું, અને આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, સમય સાંભળીએ સુગમ સંગીત. તે પહેલા એક વિજ્ઞાપન બ્રેક.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: સુગમ સંગીત કાર્યક્રમના ગાયિકા છે સ્વાતિ વ્યાસ. તેમના સ્વરમાં આ પ્રથમ ગીત રચના છે ઉષ્ણ સ્નેહી.

0: गुजरात विकसित भारत शिक्षण विभाग गुजरात सरकार।
1: સ્વાતિ વાસને આપ સાંભળી રહ્યા છો, હવેનું આ પદ આપ સાંભળશો મીરાબાઈનું।

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

0: હતે ઉષ્ણસની, મીરાબાઈની અને મેઘબિંદુની. આ સાથે જ આ કાર્યક્રમ પૂરો થયો. થોડી જ ક્ષણોમાં અપાશે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 340થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાનના સમકક્ષ પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાટાઘાટો કરશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઉંડાવલી હેલીપોર્ટ ખાતે હેલિકોપ્ટર કામગીરી માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ પિન્સ સાધન અભિગમ પ્રક્રિયાને મંજૂરી આપીને ભારતે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સેફટી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ભાર મુકાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 32 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. ભાવનગરના સરતાનપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. અમદાવાદના ગોતા આશ્રયગૃહમાં એમસી દ્વારા આશ્રિતોનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા મુસાફરની ધરપકડ. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગળ વધવાની સંભાવના. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા અને જૂનાગઢના વંથલીમાં 2.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે આપણે લક્ષ્મીકાંત પ્યારેલાલના કેટલાક સંગીતબદ્ધ કરેલા ગીતો સાંભળીશું.
1: કોઈ અંદર ના આ સકે

ફિલ્મ સંગીતના પ્રારંભે આપણે સાંભળ્યું લતા મંગેશકર અને શૈલેન્દ્રસિંહના સ્વરમાં બોબી ફિલ્મનું ગીત, જેની શબ્દરચના હતી આનંદ બક્ષીની અને સંગીતબદ્ધ કર્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે. હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ દાગનું ગીત, જેને બોલ લખ્યા છે સાહિર લુધિયાનવીએ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમનું હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ દો રાસ્તે. ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, શબ્દરચના રાજેન્દ્ર કૃષ્ણની અને ફિલ્મનું નામ છે ઇંતકામ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કર્ઝનું ગીત કિશોર કુમારના સ્વરમાં, શબ્દરચના આનંદ બક્ષીની અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે હવે હિન્દી ગેરફિલ્મી ગીતોનો, જેમાં આજે આપણે માણીશું ગઝલ. કલાકાર છે જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યા જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ. હવે સાંભળીએ અમીર મીનાઈની રચના જગજીતસિંહના સ્વરમાં.

હમણાં જ આપે ચિત્રાસિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ સાંભળી. હવે સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં કફિલ અઝેરની ગઝલ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો ગઝલ. હવે સાંભળીએ તારીખ બદાયુનીની રચના ચિત્રા સિંહના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ સઈદ રાહીની ગઝલ જગજીતસિંહના અને ચિત્રાસિંહના સ્વરમાં.

0: رخ بے
1: کوئی. غزل સાથે આજનો ગેરફિલ્મી હિન્દી સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 12 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 270થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 80 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદ અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ મા કે નામ અભિયાન હેઠળ દિલ્હી સચિવાલય ખાતે ગ્રીન ડ્રાઇવ પોર્ટલ લોન્ચ કર્યું. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારની મેટાને નોટીસ. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. ઇરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી

વાટાઘાટો પૂર્ણ. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત અને 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવક 27% વધારો થયો. દેવભૂમિ દ્વારકામાં વાડીનારથી હરસદ સુધીના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી. ભાવનગર અને મુંદ્રામાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ભાવનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો, જ્યારે મુંદ્રામાં 67.62 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે 3 શખ્સો ઝડપાયા. અમદાવાદની ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ નિરૂપમા શેઠના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના.
1: પ્રિયકાંત મણિયારની આ પ્રિયતમ રચના છે. વા મિજાજ અને ભાવ વિહવળતાથી આ ગીત અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતીસમી રચનાની વિશેષતા છે.

હમણાં જ આપે નિરૂપમા શેઠના સરમાં પ્રિયકાંત મણિયારની રચના સાંભળી. સંગીત હતું અજીત શેઠનું. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

હમણાં જ આપે પુરૂષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી. સંગીત હતું અવિનાશ વ્યાસનું. હવે સાંભળીએ ભુવેન્દરસિંહના સ્વરમાં જગદીશ જોશીની રચના.

0: હરિહરનના સ્વરમાં આ રચના સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે બહેનો માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો પ્રસ્તુત છે કાર્યક્રમ સહિયર.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા. ભાવનાબેન, આપણે છે ને મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરતા હોઈએ છીએ, ઘણા દિવસો એવા ઉજવતા હોઈએ છીએ, ઘણી વાર એવા સ્લોગન કે નિબંધ પણ માણસો લખતા હોય છે, પણ મને એમ થાય કે એ બધું છે ને ઓન પેપર હોય છે, પણ આપણે જો ધરાતલ ઉપર કોઈ એવા વ્યક્તિને મળી લઈએ કે જે સાચે ને આવું કામ કરતા હોય, તો મને લાગે છે કે ઘણી બધી જે આપણી અંદર ગેરમાન્યતાઓ છે ને આ વસ્તુને લઈને એ પણ દૂર થાય, અને સાંભળનાર બહેનો છે એને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા પણ મળે.
0: સાચી વાત છે અટલબેન, અને ખાસ તો આપણે આપણા સહિયર કાર્યક્રમમાં આવા જ બહેનો સાથે આપણે વાતો કરીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેઓ જે કામગીરી કરે છે તેમાં અનેક પડકારો પણ આવતા હોય છે, તો આ બધી વાત જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે શૂન્યમાંથી સફળતા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે,
1: કેટલા પડકારો આવે છે,
0: કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અટલબેન, એક વસ્તુ છે કે આ બધામાંથી પસાર થયા પછી જ્યારે આપણે સફળ બનીએ ને તો એનો આનંદ એક અલગ જ હોય છે.
1: અને મારે ખ્યાલથી શ્રોતા મિત્રો સમજી ગયા હશે કે આવા જ એક બેનને આપણે મળવાના છીએ, પણ એ બેન છે ને એને લઈને જે આવનાર બેન છે ને એ પણ એટલા પ્રેરણાત્મક કાર્ય કરે છે.
0: અને ખરેખર અટલબેન, એક મહિલા છે એ બીજી મહિલાને આગળ વધારે, એને મદદ કરે, તો એ ખરેખર આપણે સાચું સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તો આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવું જ સ્ત્રી સશક્તિકરણનું કામ કરતા સુમિત્રાબેન ઠક્કર, જેઓ મહિલા સ્વરાજ મંચ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી તેઓ મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ખેતી તેમજ અનેક સેવાકીય કાર્યો તેમજ રાજકીય નેતૃત્વમાં તેઓ તાલીમ પણ આપતા હોય છે, આનંદી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આવી અગણિત કામગીરી સાથે તેઓ જોડાયેલા છે. તો સુમિત્રાબેન ઠક્કર, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્તે.
2: નમસ્તે
1: સુમિત્રાબેન, તમે ફોન ઉપર વાત કરી કે ખૂબ એક પ્રેરણાત્મક બેનને તમે લઈને આવવાના છો, બેન પણ આવી ગયા છે, તો એમનો પહેલા પરિચય અમને કરાવો.
2: તમે બહુ સરસ વાત કરી કે દીવેથી દીવો પ્રગટે, એટલે અમે જ્યારે આનંદી સંસ્થા 30 વર્ષ પહેલા શરૂ કરી ત્યારે જ આ 1995માં મહિલા પંચાયતનું 73 અમેન્ડમેન્ટ આવ્યું ને એમાં 33% બહેનો પંચાયતમાં આવે. આ બહુ મોટી તક છે. આર્થિક બહેનો તો સક્ષમ થાય, પણ રાજકીય નેતૃત્વ લઈને તો આખા ગામનો વિકાસ બહેનોના દ્રષ્ટિકોણથી થાય, કારણ કે ઘણી બધી બહેનોની પરિસ્થિતિ નબળી અને નીચું સ્થાન માનવામાં આવે છે. હવે ઘણી બહેનો પ્રયત્ન કરી રહી છે, તો એવા જ સંજોગોમાં અમે સિયોર તાલુકામાં કામ શરૂ કરેલું અને ત્યાં તૈયાર થયા પછી એક ફેમિલાબેન ઉનાણી કરીને પોતે જે અત્યારે અમારી સાથે મહિલા સ્વરાજ મંચ નામનું એક મંચ બનાવ્યું, એ લોકોએ જે બધી ચૂંટાયેલી બહેનોએ બે હરોળની ભેગી થઈને બહેનોએ નક્કી કર્યું કે આપણે એક એવું સંગઠન બનાવ્યું જેને લીધે નવી પંચાયતમાં બહેનો આવે એને મોકો મળે. નહીંતર આપણે ઘણીવાર જોઈએ છીએ છાપામાં અને વાંચતા હોઈએ છીએ કે પંચાયત મહિલાઓ વહીવટ કરવાના બદલે પતિ સરપંચ નામ પૂરતું અને કાગળ પર, પણ એમણે ઠાની લીધું હતું અને સિયોર તાલુકો આમ થોડો પ્રખ્યાત, એટલે જરાક એવા પડકારો પણ આવે, પણ ત્યાં અમુક બહેનો એવી હતી પોતે અમુક સમસ્યામાં આવી અને અમે એક ન્યાય સમિતિ પણ ચલાવતા હતા, તો એમાં જે ફેમિલાબેન પોતાની વાત તો કરશે જે આવ્યા અને એમને આ રંગ લાગી ગયો, તો પોતે એ પ્રવૃત્તિઓમાં આગળ વધતા વધતા ગામના વિકાસના ઘણા કામો કર્યા અને એમણે મને લાગે છે કે બહુ સારા ઉદાહરણો ગ્રામ સભાઓમાં મહિલાઓની ભાગીદારી ને એમના એજન્ડા લઈ જવા, જે આપણે ઘણા જ વર્ષોથી એવું ઈચ્છીએ છીએ દેશમાં સરકાર શ્રીએ આવું બહુ જ ઈચ્છે છે અને એને એમણે સાકાર કરવા માટેનું પણ બીડું ઝડપ્યું છે, એટલે એક બહુ આવકારદાયક વાત છે. વધારે તો આપણે ફેમિલાબેન ના મોડે જ સાંભળીએ એટલે વધારે મજા આવશે.
1: તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. નમસ્તે બેન.
3: નમસ્તે
1: ફેમિલાબેન. સૌથી પહેલા તો આપના ગામ વિશે થોડીક માહિતી આપો અને આપના વિશે થોડીક માહિતી આપો.
3: હું રામધરી ગામની વતની છું, સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો અને ગામ રામધરી.

0: હું પહેલા ઘરેલું બેન તરીકે ઘરમાં જ રહેતી હતી. મારા લગ્ન 2001માં થયા હતા અને 2004થી મારા પિયરમાં મારા પપ્પા સાથે જ રહેતી હતી. પછી મહિલા સ્વરાજ મંચ નામનું જે સંગઠન છે એ લોકો ગામમાં ફિલ્ડમાં આવતા અને ગામમાં બધા બહેનોને મળતા હતા, એટલે એમને મારી સાથે પરિચય થયો અને એ લોકોએ એવું કહ્યું કે તું અમારા મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં જે મિટિંગો, તાલીમો, ટ્રેનિંગો થાય છે એમાં આવ અને જોડા. ત્યારે મેં એવું કીધું કે ના, બહાર તો હું નથી જતી, કારણ કે હું એક મુસ્લિમ જ્ઞાતિમાંથી આવું છું, એટલે અમારી જ્ઞાતિમાં એવું હોય, પડદા પ્રથા હોય અને ઘરની બહાર નહીં જવાનું, દીકરીઓને ઘરમાં રહેવાનું, એવી બધી અમારી જ્ઞાતિની રૂઢીને એવા રિવાજો છે. છતાં પણ મારા પપ્પાએ એવું મને કીધું કે ના, આપણે એવું નથી કરવાની, તું બહાર જા. અને મારા પપ્પા મને મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં, અમે એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ સિંહોર તાલુકા પંચાયતમાં, તો એમાં મને એ લઈ ગયા અને હું એક દિવસ ત્યાં બેઠી. પછી બીજા દિવસે અમારી ઓફિસમાં રાજકોટમાં તાલીમ હતી, ત્યાં અમારા સંગઠનના બહેનો હતા, એમને એવું કીધું કે અમારી સાથે આવો અને ટ્રેનિંગ લ્યો એટલે બધું શીખો એમ. ત્યારે મેં એવું કીધું કે ના ભાઈ, હું એકલી ન જાઉં. પણ પપ્પાએ એવું કીધું કે ના, આપણે બહાર નીકળવું જોઈએ અને જવું જોઈએ. એટલે પછી હું ત્યારથી 2007થી મહિલા સ્વરાજ મંચ સંગઠનમાં જોડાયેલી છું અને હાલની હું મહિલા સ્વરાજ મંચની મંત્રી છું છેલ્લા 5 વર્ષથી. અને અત્યારે જે ગયા સાલ 2025માં જૂનમાં ચૂંટણી આવી, એમાં હું ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈને આવી, 108 મતથી વિન થઈ.
1: વાહ વાહ.
0: અને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ સંગઠન જે છે એમાં પણ છેલ્લા 18 વર્ષથી કામગીરી કરી રહી છું. અને હું રામધરી ગામની વતની છું, તો રામધરી ગામમાં અમારે વસ્તી છે 3000ની વસ્તી છે. અને અત્યારે જે અમે પંચાયતમાં કામ કરી રહ્યા છીએ, તો મહિલા સ્વરાજ મંચમાં હું જોડાય ત્યારથી હું ગ્રામ સંગઠનમાં કામ કરતી અને ગામનો વિકાસ, મહિલાના વિકાસ, મહિલા નેતૃત્વ, મહિલા આગળ કેવી રીતે આવે અને મહિલા હિંસાથી દૂર રહે, મહિલા પર જે હિંસા થતી હોય એ હિંસા દૂર થાય અને મહિલા કાયદાનો ઉપયોગ કરતી થાય, મહિલા પોલીસ સ્ટેશન સુધી, કોર્ટ સુધી જતી થાય એવું મારું કામ છે. અને જે પીડિત મહિલા છે એમને પણ હું ન્યાય અપાવવાનું કાર્ય કરી રહી છું. અને જે અમારું ગામ છે રામધરી, તેમાં ઘણા બધી જ્ઞાતિના અલગ અલગ લોકો છે, પણ એ સારી રીતે અમે બધા સંપથી રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ છે નહીં. અને જ્યારથી અમે ચૂંટાઈને આવે ત્યારથી ગ્રામ વિકાસના કામો અમે કરી રહ્યા છીએ અને મહિલા ગ્રામસભા, ગ્રામસભા મહિલાને આ પંચાયતમાં જવાનું. અને જ્યારે ગ્રામસભા થાય ત્યારે આપણે, અમે એક દિવસ આગળ મહિલા ગ્રામસભા કરતા હોઈએ અને મહિલાના મુદ્દા છે એ લઈ અને લેખિતમાં લેતા હોય. અને દરેક ગામમાં સંગઠન બનાવ્યા છે, તો સંગઠનની બહેનો 25 થી 30 બહેનો ભેગી થાય અને અલગ અલગ વોર્ડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે બહેનો લખે અને લેખિત કરીને અમે બીજા દિવસે ગ્રામસભામાં એ રજૂ કરતા હોઈએ અને મહિલાને મુદ્દાને આગળ લઈ જવાનું કામ કરતા હોઈએ છીએ.
2: તો ફેમિલાબેન, કેવા કેવા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય સમસ્યા હોય છે?
0: મુખ્ય સમસ્યામાં તો મેઇન છે કે પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી મહિલાને. પછી પહેલા તો ગામોમાં એવું હતું કે 12 લોકો બહેનો છે એ શૌચાલય માટે બહાર જતા હતા ખુલ્લામાં, તો આપણે બહેનો માટે શૌચાલય ઘરે ઘરે બનાવ્યા છે. પછી શેરીઓમાં બ્લોક છે, ગટર વ્યવસ્થા છે. પછી જે ગટરનું કામ કરતા હોય, જ્યારે ગટર ભરાય અને ઉભરાતી હોય ત્યારે જે લોકો ગટરનું કામ કરવા આવતા હોય એ ખુલ્લામાં કામ કરતા હોય છે, એટલે એ માટે આપણે પંચાયતમાં એવા ઠરાવ કરાવ્યા છે કે ભાઈ એ લોકોને કીટ મળે, જેમાં સ્વચ્છતાને લઈને એ લોકોને પણ સ્વચ્છતાની જરૂર હોય તો એ લોકોને માસ્ક મળે, પછી પહેરવાના ગ્લોવ્સ, એવું બધી વસ્તુ એ લોકો ઉપયોગ કરી અને ગટરનું કામ, જે ગંદકી હોય એ દૂર કરે, કારણ કે એ પણ એક માણસ જ છે. હા, એટલે એવું બધું કામ કરીએ. પછી મહિલાના નામે આવાસ, તો બહેનોના નામે આવાસ થાય, મહિલાના નામે પ્લોટ મળે, જે 100 ચોરસવારના પ્લોટ હોય છે એ મહિલાના નામે થાય, મહિલાના નામે આવાસ બને, મહિલા હિંસાથી મુક્ત થાય, એવા અલગ અલગ અમે કામો કરતા હોઈએ છીએ.
1: વાહ.
3: પણ એટલે તમે, મને લાગે છે કે ફેમિલાબેન, એક ગામમાં યુવતીઓની, મહિલાઓની સુરક્ષા માટે એ લોકોએ જે મહિલા સભામાં વાત કરતા હતા કે બહેનોને તકલીફ પડે છે એટલે દરેક સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, તો એ માટે એ લોકોએ સરસ કામ કર્યું છે, એ જણાવો ને.
0: એટલે અમે જ્યારે દર મહિને અમે પંચાયત મિટિંગ બોડી બેસીને પંચાયત મિટિંગ કરતા હોઈએ છીએ, એમાં અમે એવા ઠરાવો કર્યા છે.

0: જયારે રાત્રિના બહેનોને બહાર જવું હોય, દીકરીઓને બહાર જવું હોય તો સુરક્ષાનો થોડોક આપણને પ્રશ્ન આવે, એટલે કે ગામે વોર્ડ વાઇઝ થાંભલાઓ એના ઉપર સ્ટ્રીટ લાઇટ, સોલાર લાઇટ અને સ્ટ્રીટ લાઇટ મૂકી છે ગામોમાં. પછી એક પંચાયતમાં અલગ અલગ સમિતિની રચના કરવાની હોય છે.
1: અચ્છા,
0: તો અમે એમાં તકેદારી સમિતિ છે, એસએમસી સમિતિ છે, પાણી સમિતિ છે, અલગ અલગ સમિતિ. એમાં એક મહિલા સુરક્ષા સમિતિ આવે છે. મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલી છે. એમાં મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કાર્ય કરે છે અને ગામોમાં ઘરેલુ ઝઘડા, નાના નાના ઝઘડા થતા હોય, માનો કે સાસુ વહુના હોય, નણંદ ભાભીના હોય, એવા ઝઘડા એ લોકો ગામમાં ને ગામમાં નિવારણ થઈ જાય અને આગળ ન જવું પડે, એટલે એ સમિતિ બેસે. અને એનું પંચાયતમાંથી અમને એક બેનર બનાવ્યું છે, પંચાયતના ખર્ચે આપણે પંચાયતમાંથી આપણને એક રજીસ્ટર આપવામાં આવ્યું છે. અને દર 3 મહિને એ મહિલા સુરક્ષા સમિતિની બેઠક થાય છે. મહિલા સ્વરાજ મંચ દ્વારા મહિલા સુરક્ષા સમિતિને તાલીમ ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ બહેનો અત્યારે તૈયાર થઈ છે. અને દર 3 મહિને એ બેઠક થાય છે અને બેઠકમાં જે મહિલાના મુદ્દા છે એ લેવાય છે અને જે નાના નાના ઘરેલું ઝઘડા હોય છે એના સમાધાન થાય છે. પછી મહિલા જે આપણે મહિલા હેલ્પલાઈન છે 181 112 એનો ઉપયોગ કરતી હોય છે અને એ ગાડી બોલાવતી હોય છે. અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ઘણા આપણે ઘરેલું ઝઘડાઓનો પણ ઉકેલ લાવ્યા છે અને અત્યારે એ રજીસ્ટરમાં પણ નોંધાય છે અને બેનર પણ લગાવાય છે.
1: ખૂબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઇટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય.
2: અને અટલબેન, નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, પણ જો આવી કામગીરી કરવામાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન, એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી 4 દિવાલમાંથી આપ બહાર નહોતા નીકળ્યા, પછી તમે જ્યારે બહાર નીકળ્યા, આટલી બધી કામગીરી કરી, તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ સરળ તો નહીં જ હોય, એના વિશે થોડી વાત કરો.
0: એટલે એમાં એવું છે કે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને મુશ્કેલી આવે, તકલીફ આવે અને પોતાને પણ એવું થાય કે આપણે બહાર નથી જવું. પણ મારા ઘરનાનો મને એટલો સપોર્ટ હતો, મારા ભાઈઓનો, મારા પપ્પાનો, મમ્મી તો મને પહેલેથી જ નથી, એટલે મારા મમ્મીને તો 20 વર્ષ થઈ ગયા, એટલે પપ્પાનો એટલો ટેકો હતો. અને બીજું, એક મહિલા સ્વરાજ મંચની જે ટીમ છે એમાં સુમિત્રાબેને અમારા આવી જાય, એ લોકોનો મને એટલી બધી હિંમત ને ટેકો આપ્યો હતો, મને બહાર નીકળવામાં સરળતા રહી. પણ જ્યારે હું બહાર નીકળતી ને ત્યારે ગામ લોકો એવું પહેલા વાતું કરતા કે લ્યો બેનો તો થેલા લઈને નીકળી જાય છે, એટલે થેલા નાખીને નીકળી ગયા એવું. પણ પહેલેથી મારું થોડું ગામમાં એટલું વર્ચસ્વ હતું કે ભાઈ આ દીકરી તો બહુ ડાય છે અને બહુ સંસ્કારી છે, એટલે એટલું બધું મુશ્કેલી નહોતું. પણ જયારે બહાર નીકળે ત્યારે લોકો વાતો કરે કે બહેનોને તો બહાર જવાય નહીં, ઘરમાં રહેવું પડે, અને મને ગામનો ટેકો હતો. પણ જે અમારા સંબંધીઓ હોય ને એ લોકોનું એવું કહેવાનું હતું કે આપણે તો બહાર જવાય જ નહીં, બુરખામાં રહેવાનું હોય, પણ અમારે એવી સિસ્ટમ નથી. એટલે હું બહાર નીકળી અને તોય ઘણો બધો બધા સગાવાલાનું એવું કહેવાનું હતું કે જો કેવી ફરે છે, આવી છે પાછી સાસરેથી, તોય તે બિંદાસ ફરે છે, એને જરાય શરમ નથી એમ. ત્યારે હું એવું કહેતી હતી કે ભાઈ હું કામ કરવા જાઉં છું, હું છે ને મારી સેફટી અને હું મારી ઇજ્જતથી જ જાઉં છું અને હું સારું કામ કરવા માટે જાઉં છું. અને જે મહિલા ઉપર હિંસા થઈ છે, જે મેં સહન કરી છે ને, બીજી એવી કોઈ સ્ત્રી હિંસા નો સહન કરે, અને એ સ્ત્રીઓનો મારે બહાર કાઢવી છે. અને બહેનો, અમારા ગામડામાં એવું હોય કે બહેનો છે ને પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ લઈએ ને તો એ લોકો એવું કહેતા હોય કે કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી તો પહોંચવાનું જ નહીં, ભલે ઘરમાં ઘરમાં માર ખાવ, તમે ઘરમાં હિંસા સહન કરો. પણ મને એવું થાય કે હિંસા સહન કરવી ને ઈ પણ એક હિંસા નો સામનો કરવો અને હિંસા સહન કરવી એમાં ફરક છે. એટલે મને
3: એવું લાગે કે ફેમિલાબેન જે વાત કરે ને એમાં એક ન્યાય સમિતિ છે, એટલે મોટા ભાગે પછી જે બેનો આવે ને પોતાના દુઃખ દર્દ વાત કરવા માંડે ને અને સામે વાળાને બોલાવે, એટલે ડરથી જ સમાધાન ઘણા બધા થઈ જાય. પણ એવું જે બીજી વસ્તુ હોય પણ એક એવી છાપ તો ખરી જ કે જયારે, કારણ કે બહેનોને બહુ અતિ મુશ્કેલી હોય ને ત્યારે જ જાય ને, આ લોકો જે બને ત્યાં સુધી પગથિયાં ન ચડે એના માટે કોશિશ.
1: એટલે જ્યાં સુધી સમાધાન થાય કે આપસી બાતચીત થી

0: જે પરિવારમાં કલહ છે એ શાંત થતો હોય ત્યાં સુધી બધા એમ જ ઈચ્છે કે આપણે પોલીસ કે કોર્ટ સુધી ન
1: ન
0: જવું
1: કરીએ.
0: પડે.
1: પણ અટલબેન, એ વસ્તુ સારી છે કે જયારે કોઈ પણ રસ્તો ન હોય અને જયારે પોલીસનો કે કોર્ટનો રસ્તો આપણે અપનાવવો પડે,
0: એ પણ હિંમત હોવી
1: તો
0: જોઈએ.
1: એમાં ફેમિલાબેન લોકોને
2: અને
1: હિંમત આપે છે.
2: પેલા એક વખત પોતે બહાર નીકળવામાં ડરતા હતા, આજે રાત્રે ગમે ત્યારે કોઈ બેન ની તકલીફ હોય ને તો પેલું કામ એ દોડીને કરે. અને બીજું જે એને મને લાગે છે કે બહુ મોટું યોગદાન છે, આખા ગામમાં 100% સામાજિક સુરક્ષા એટલે 100% વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન બહેનોને, એકલ બહેનોની કોઈ પણ મુશ્કેલી હોય તો એ તરત ત્વરિત એમને આવાસ ને પ્રશ્ન છે, એનું રાશન કાર્ડ છે. કારણ કે ઘણી જ બધી સરકારની યોજનાઓ છે
0: પણ લોકો સુધી પહોંચતી નથી અને ઘણીવાર લોકો પાસે કાગળ પણ પૂરા નથી હોતા, તો એ વિશે થોડીક વાત કરો.
3: મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે તાલુકા પંચાયત સિંહોરમાં એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં દર સોમવારે સરકારની વિવિધ યોજનાને લઈને અમે માહિતી આપતા હોઈએ, જેમ કે વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવાસનું છે, મફત પ્લોટ છે, રેશન કાર્ડ છે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે મહિલાના નામે રેશન કાર્ડ બનાવવા, એવું બધું કામગીરી થાય છે. અને ગુરુવારે એક ન્યાય સમિતિ બેસે છે. ન્યાય સમિતિમાં અમારે એવો નિયમ હોય કે બેન જ્યારે પીડિત બેન આવે ને ત્યારે એમને સાંભળવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું, પછી સામેના પક્ષને નોટિસ આપવાની, પછી સામેના પક્ષ આવે એટલે બંનેને સાથે બેસાડીને એનું કાઉન્સેલિંગ કરવાનું. બંનેનું કાઉન્સેલિંગ થાય એટલે બેનની ઈચ્છા હોય કે મારે સાસરે જવું છે અને પતિ તેડવા માંગતા હોય તો આપણે કાઉન્સેલિંગ કરી સમાધાન કરી સ્ટેમ્પ ઉપર, અને બંનેના બબ્બે કે પાંચ પાંચ સાક્ષી લાવી અને બેનને સમાધાન કરીને સાસરીએ મોકલતા હોઈએ. અને પછી દર અઠવાડિયે બેનનું ફોલોઅપ કરતા હોઈએ 6 મહિના સુધી કે તમને કેવી રીતે સાસરીમાં રાખે છે, તમારી શું ત્યાં પરિસ્થિતિ છે, એવી કામગીરી સુરક્ષા સમિતિમાં થાય છે. અને પછી જો બેનની ઈચ્છા હોય અને સામેવાળો તેડવા ના માંગતા હોય તો પછી અમે કોર્ટ કાર્યવાહી કરીએ છીએ. અને કોર્ટમાં પણ બેનને તૈયાર કરવાના, બેનને કેસ દાખલ કરવાનો, બેનની મુદતમાં સાથે જવાનું, જ્યાં સુધી બેન પોતે તૈયાર થઈ જાય કોર્ટમાં જવા માટે, એકલા પોતે બોલી શકે અંદર જઈ શકે ત્યાં સુધી આપણે એની સાથે મુદતમાં પણ જતા હોઈએ અને બેનને તૈયાર કરતા હોઈએ. માનો કે અમારે વર્ષના 100 થી 102-5 એમ કેસ આવતા હોય તો એમાંથી 60-70% તો આપણી સમિતિ દ્વારા સમાધાન જ થતા હોય છે. 10 કે 12 કેસ વર્ષના હોય અમારે સિંહોર કોર્ટમાં અમે દાખલ કરતા હોઈએ અને એ બેનને તૈયાર કરીએ અને બેન જાતે જતા હોય છે.
0: ફેમિલાબેન, આટલા આત્મવિશ્વાસથી તમે કોર્ટમાં જાઓ કે પોલીસ પાસે જાઓ તો પૂછવાનું મન થાય તમે કેટલું ભણેલા.
3: હું તો અત્યારે 11 ધોરણ સુધી જ ભણેલી છું. કોર્ટમાં પીએલવી તરીકે હું 5 વર્ષથી કાર્યરત છું અને જજ સાથે પણ અમારી મીટિંગ થાય છે. અને કઈ એવા અટલ મુદ્દા હોય જે આમ સુલઝી ન શકે એવા હોય તો જજ અમને મને કહેતા હોય છે કે બેન તમે આમનું સમાધાન કરાવો. અને એક જિલ્લા લેવલે મીડિયેશન સેન્ટર પણ ખોલેલા છે, તો મીડિયેશન સેન્ટરમાં જે લોકો પીડિત બહેનો હોય ને એ પતિ પત્નીને જ બેસવા દેતા હોય, પણ મીડિયેશન સેન્ટરમાં આપણી એટલી ઓળખ છે ને તો એ લોકો મને મીડિયેશન સેન્ટરમાં પણ બેસવા દે છે અને એમ કહે કે બેન તમે સમાધાન કરો. વકીલથી સમાધાન ન થાય મહિલા સ્વરાજ મંચ સમિતિ થતું હોય છે.
1: ખુબ સરસ કામગીરી.
0: કામ કરવું હોય ને ભાવનાબેન, ભણતર કે તમારું આર્થિક સ્થિતિ કઈ નડતી નથી.
1: એટલે હજી હું એ જ પૂછવા જાઉં છું ફેમિલાબેન ને કે જયારે કોર્ટની વાત આવે, કોર્ટમાં કેસ કરવાની વાત આવે તો તમે સાથ તો આપો જ છો, પરંતુ ઘણીવાર એવું થાય કે સામા પક્ષવાળા પણ એનો વિરોધ કરતા હોય, કોઈ વખત એ લોકો પણ પોતાની વાત મૂકે અથવા તો કોઈ ધાક ધમકી આપે, કે ક્યારે એવો બનાવ બન્યો છે કે થોડુંક તમારે વિચારવું પડે કે હવે આમાં શું કરશું?
3: એટલે એમાં એવું છે કે પહેલા જ્યારે કોર્ટમાં 2007માં મારો પોતાનો કેસ મેં દાખલ કર્યો ને ત્યારે પપ્પા ગયા હતા કેસ દાખલ કરવા, ત્યારે મને હિંમત નહોતી, મેં કોર્ટે કોઈ દિવસ નહોતી જોઈ. પણ પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મને ટેકો મળ્યો અને હું કોર્ટમાં ધીરે ધીરે જતી થઈ અને પછી બહેનોના કેસ લેવા માંડી અને બહેનોને જેમ જેમ ટ્રેન કરવા લાગી એમ મારામાં પણ હિંમત આવી અને બહેનોમાં ગામની બહેનોને પણ મેં હિંમત ઊભી કરી અને ગામની બહેનોને એવું કીધું કાયદા બન્યા છે ને બહેનો માટે જ છે, એટલે આપણે પોલીસ સ્ટેશનનો કે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને અત્યારે બહેનો કોર્ટનો ઉપયોગ કરતી થઈ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરતી થઈ છે, પણ જયારે અમે કોર્ટમાં જઈએ છીએ ને ત્યારે સામે પક્ષવાળા જે ભાઈઓ આવ્યા હોય છે ને એ લોકો એવું કહે છે કે આ બેન છે ને એ જે મારી પત્ની કે જે

0: રીતે પત્નીને ચડાવીને લાવ્યા છે ને, ઈ જ એને શીખવાડે છે. અને બેન તમે અમારું સમાધાન કરાવી દો, અમે તમને પગે લાગી એવું પણ કહેતા હોય છે. ત્યારે હું એવું કહું કે તમારે પગે લાગવાની જરૂર નથી, પણ તમે બેનને સારી રીતે રાખો અને એને ઘરમાં એ તમારું ઘરનું માણસ છે એવો દરજ્જો આપો ઘરની વ્યક્તિ તરીકે, તો કોર્ટ કાર્યવાહી કશું ન થાય. પણ તમે જયારે એને સામે એવું વર્તન કરો છો ત્યારે આ કોર્ટ સુધી તમારો મામલો પહોંચ્યો છે ને. એટલે ઘણી વાર ભાઈઓ સાથે, જ્ઞાતિ પંચો સાથે અને જિલ્લા તાલુકાના પ્રમુખ જે હોય છે એની સાથે પણ અમારે બેઠક કરવાની થતી હોય.
1: એટલે ઘણા પંચાયતના સરપંચ ભાઈઓ અહીંયા કેસ મોકલે છે કે ઘણી બધી જગ્યાએથી આવે કે અહીંયા એ આ લોકો, કારણ કે આપણે છે ને એક માનવીય અભિગમથી કરીએ છીએ, એવું નથી કે કાયદા કલમનો દુરુપયોગ કરવા માટે, અને પણ કાયદાની જાણકારીથી કરીએ છીએ. એટલે ખોટી રીતે કોઈને
2: હેરાન કરવા એવું
1: નથી કરતા. સાચો પક્ષ હોય તો ભાઈઓને પણ બેનને પણ સમજાવીએ
2: છીએ
1: કે ભાઈ આ યોગ્ય નથી. એટલા માટે ઘણા બધા લોકો, અને એને મૂળ સમસ્યા છે ને ઘણી વાર લોકો નથી જાણતા, ઘણી વાર મા બાપને નથી કહી શકતા, અને એ બહેનોને આ લોકો દિલ ખોલીને વાત કરે છે એટલે બહુ વધારે સારી રીતે કેસનું નિવેડો આવે છે.
2: વાહ વાહ, ખૂબ સરસ.
3: તો ખૂબ સરસ. આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ વ્યક્તિ કામ કરે એમાંથી આપણને જે પ્રેરણા મળે એ કદાચ લેખો વાંચવાથી, સ્લોગન કરવાથી કે નિબંધ વાંચવાથી પણ ન મળે,
2: નથી મળતો. તો અટલબેન, આપણે હવે સમય ઘણો થઈ ગયો છે, તો છેલ્લે આપણે મુલાકાત પૂરી કરીએ એ પહેલા ફેમિલાબેનને જણાવીએ કે અમારા શ્રોતાઓ માટે કોઈ એક સંદેશ આપો.
0: આજે અહીં આવી મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું, અને મને અહીંયા ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. અને આકાશવાણીનું નામ સાંભળ્યું હતું પહેલેથી, અને કોઈ દિવસ આકાશવાણી જોયું નહોતું, પણ આજે જોયું તો સરસ લાગ્યું. અને હું આજે એક બહેનોને સંદેશો આપવા માંગુ છું કે જો બહેનો છે પોતે હિંસા સહન કરશે અને કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ એટલો બધો કાંઈ હજી પણ સુધરો પણ નથી કે બહેનોને આઝાદી આપશે. એટલે બહેનોને જો આઝાદી જોતી હોય તો બહેનોએ આગળ આવવું પડશે, અને પંચાયતમાં પણ, ગ્રામ પંચાયતમાં પણ બહેનોએ આગળ આવીને પોતે સરપંચ સભ્ય બને. અને મારી એક એવી પણ ઈચ્છા છે કે હું ભવિષ્યની સરપંચ બનું, અને જે સરપંચ સભ્ય બને છે બહેનો એ પોતે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરે અને આગળ આવે. નારી શક્તિ જિંદાબાદ.
3: ખૂબ સરસ. અને મને લાગે છે કે આપણને જેમ ફેમિલાબેન સાથે વાત કરવાની મજા આવી, મિત્રોને પણ મજા આવશે. તો એમનો નંબર મિત્રોને લખાવી દે.
2: હા, ચોક્કસ. ફેમિલાબેનનો નંબર છે 9485 14315 9428514315. શ્રોતા મિત્રો, આપ ફેમિલાબેન હુનાની સાથે વાત કરી શકો છો, તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ફેમિલાબેન અને સુમિત્રાબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ માહિતી આપી, અમારી બહેનોને પ્રેરણા પણ મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર. આપનો પણ આભાર. થેન્ક યુ.
2: અટલબેન, ખૂબ સરસ આજે નવી નવી વાતો જાણવા મળી. આપણે જ્યારે નાના ગામનું વાત વિચારીએ ને, તો આપણે ઘણી બધી વાતોની કલ્પના પણ નથી હોતી કે કેવી કેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થતી હોય છે. તો આજે આ વાતચીત ઉપરથી આપણને એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો, કેટલું સરસ કામ થાય છે એનો પણ ખ્યાલ આવ્યો. પરંતુ હવે એક સરસ મજાનું ગીત સાંભળવાનો સમય છે, તો આપણે સૌ સાથે મળીને આ ગીત સાંભળી લઈએ.

0: વાહ, ગીત સાંભળવાની ખૂબ મજા આવી. અને અટલબેન, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરૂમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા ટી20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું

0: છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારતને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઓર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારતને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કે આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
2: વી મસ્ટ એડ્રેસ ધ કન્ડિશન્સ કન્ડ્યુસિવ ટુ ધ સ્પ્રેડ ઓફ ટેરરિઝમ.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્ય નિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5

0: ટેસ્ટની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલીપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ સેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: और एक तेरा साथ हमको दो जहां से प्यारा है. एक और श्रोता ने लिखा है कि आना तो आके कभी अब जाना नहीं. एक श्रोता लिख रही है कि बाहर बरसात हो रही है और रेडियो सेट पर गानों की क्या बात है. एक और श्रोता ने बताया नजरों से कह दो प्यार में मिलने का मौसम आ गया. एक श्रोता पूछ रहे हैं कि रुम्बा कहाँ की भाषा है, इसका क्या मतलब है जी. तो अच्छा होगा कि हमारे जो कोई दक्षिण भारतीय साथी इस समय हो फेसबुक पर वो बताएं. एक बड़ा खूबसूरत सा गाना हमारे एक श्रोता ने लिख भेजा है, अरे ओ शोख कलियों मुस्कुरा देना जो वो जब आए, सुनो फूलों महक अपनी लुटा देना वो जब आए. फिल्म जब याद किसी की आती है का ये बड़ा ही सुंदर सा गीत इन्होंने हमारे साथ साझा किया है. बहुत बहुत शुक्रिया. एक श्रोता बता रहे हैं कि फिल्म एक दूजे के लिए मैंने 1982 में पहला मैटनी शो देखा था. उस समय मैं 4th ईयर कॉलेज में था. इस फिल्म ने सभी को पागल बना दिया था. और बहुत सारे संदेश और भी हैं. हमारे एक श्रोता ने कहा है कि मौसम अंगड़ाई में गदराई वसुधा के रूप सौंदर्य से बौराए आशिक मिजाजी दीवानगी को और भी दहनशील बनाती इबारत है. सुमन सुगंध व्याप्त कुसुमदल के मधुरस पान कराती और प्रेम रस बिखेरती इबारत

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે. 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1 લાખ કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે. ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરતાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી.

0: નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસુ હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગના તે અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને લોકોને જે છે એના રોગના જાણકારી આપવામાં આવે છે. આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ પર રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં જ સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે. તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પેલા અમારી ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે. તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એફએમ બેન્ડ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. અત્યારે 4:50 થઈ છે. સાંભળીએ સંદેશ.
1: નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતાજનો, હવે આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: संपादन सहयोग सुशीला वेंगुरलेकर का और विविध भारती की ओर से इस कार्यक्रम के प्रस्तुतकर्ता राघवेंद्र सिंह नेगी. अब इजाजत दीजिए, नमस्कार.
2: हेलो फरमाइश.

0: એફએમ બેન્ડ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. શ્રોતાજનો, હવે આપ સાંભળશો સંદેશ.
1: ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

જો જીતા હોય સિકંદર, આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું ઉદિત નારાયણ અને સાધના સરગમના અવાજમાં. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સાંજના 5:30 થઈ છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ NCERT.

ગુલમહોર કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાજનોને આપણા દોસ્ત વિનોદ કુમારના પ્યાર ભર્યા નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને ઉદિત નારાયણે.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી આપ માણી રહ્યા છો. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળો કુમાર સાનુ અને ચિત્રાના અવાજમાં વિરાસત ફિલ્મનું ગીત.

ફિલ્મનું નામ છે કહો ના પ્યાર હે. ગીતને સ્વર આપ્યો છે રમ્યા અને લકી અલીએ.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આકાશવાણીના ગોધરા કેન્દ્રથી આપ મળી રહ્યા છો. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળો કાલિયા ફિલ્મનું ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના અવાજમાં.

શ્રોતાજનો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા આઈઆરસીએમએસ પોર્ટલ પર નવીન ઈ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જીરામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસનો પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત

0: ફેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2 કરોડ 52 લાખ રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં 13 રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને SDRFના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર DA ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2 થી 3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
2: કોઈ મેજર દુર્ઘટના નહીં બની ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હર એક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઇડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતા રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ

0: વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું.
1: એક્સ્ટ્રીમલી હેવી ટુ વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા જો ચાન્સીસ હૈ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લીએ દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર દાંગ કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લીએ દિયા ગયા હૈ. એક્સ્ટ્રીમલી
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એફએમ બેન્ડ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ કિસાન વાણી.

0: આકાશવાણી ગોધરા પરથી પ્રસ્તુત છે કિસાનવાણી કાર્યક્રમ. હે રામ રામ જીવી બોન, રામ રામ
1: રામ રામ રામ રામ. આ વરહાદ પોણીના તમે બહાર નીકળ્યા ખરા હો ને?
0: ઓહો જીવન, તમે તો મારા મનની વાત જાણી લીધી હો.
1: કારણ કે હું છે ને ત્રણ ચાર દાડાથી સોતરે આવતી હતી, પણ આ સોટા પડે ને એટલે તમે દેખાતા નહોતા.
0: જીવન, હવે આ ઘેડા ઘેડ પણ છે, આ કઈક પગ લપસી જાય તો બર્યું આ ગઢપડી મેં સહારો કુળ. આજનો સુરત તમે જાણો છો ને?
1: ઓ ભાઈ, તમે વાત જ જવા દો, કઈ આશા જ નહીં રાખવાની.
0: સમકે એનું કારણ તમને કહું. આવા બધું આ જવાનિયા બાજુ થઈ ગયું અને એમે આવી ગયો આ મોબાઈલ. એટલે મોબાઈલ મેં તો ઊંસો આવે ના
1: કે ને, કે સૌથી વધારે જો બિઝી રહેતા હોય ને તો આ મોબાઈલમાં.
0: જીબુન, આપણા ઘેડા ઘેર પણ આવું ખેતીવાડીનું કામ કરવાનું, શેતર શેઠે જવાનું, એટલે બહુ હાસવીનું કામ કરવું પડે.
1: આમ ચાલીએ ને તો પણ એક એક ડગલું આમ જોઈને ચાલવું પડે એવું છે હો ભાઈ.
0: જીવન, પણ ચાલીને ડગલું ભરવું પડે વાત તો હાસી. પછી આ ઘણા છે ને, આ નદીએ પાણી આવે, કોતરમ પાણી આવે તો કોતો ગાડી ભઈ નોખે.
1: એ તો જોખમ જ લે છે.
0: જોખમ એટલે જેવું, પણ માર જેવો કોઈ સેત નહી. એમ એમ વસારે કે પાણી એટલે આપડે તો બહાદુર, એમ ગાડી તણી જવી હોય તણી જાય, પણ તરી સિવેટ નીકળી જશે.
1: પેલું કેસે ને કોનસી ભાઈ, હું કેસે સ્ટંટ કરે.
0: હા, ટાઈન્ટ કરે બેઠા બેઠા પાછા મારવાલા. હા,
1: અને આ તમે હમણાં મોબાઈલ ની વાત કરી ને તો બીજો પાછો રહો રહો વિડીયો ઉતારતો હોય.
0: હા, એ સેલ્ફી લેવાનું સક્કર મેં પાછા કહો તો મેં છે ને એ ચીટલાય કહો તો મેં તને જ્યાં છે.
1: આપડે ઘણો કિસ્સો જોઈએ છે જો, ન્યુઝ પેપર માં ચેટલું આવે, ટીવીઓમાં જોવાય, એટલે આવું બધું આપડે જોઈએ. ખરેખર આપડે મનોહર જાતે જરીક સેતી ચાલવું જોઈએ.
0: પણ જીવી બોન, આ બધું જીવનું જોખમ નહીં?
1: જોખમ જ ને ભરી, હાથે કરીને આપડે કરીએ છીએ.
0: પણ આ જવાનું તો કશી પડી જ નહીં ભાઈ. એમ શું છે, પાણી જતું હોય તો મારા વાલામાં પેલી નર્મદા નેર હોય ને તો આમ નેસા નમીન સેલ્ફી લે, એટલે એમ કે હું પાણી માં જુભો રહ્યો હોય એમ, એવું બતાવવું છે એમને.
1: પછી એમ ધકતો ધકતો નદી માં જાય ને?
0: ધકતો ધકતો નહીં, ડબુક ડોયા ડબુક ડોયા જાય પાછા. પણ કોણ કાઢે?
1: કોઈ નહીં ભાઈ, પછી તમે જાતે કર્યું તો ભોગવો
0: ના. પછી ખબર પડે કે આ સેલ્ફી ના સક્કર મેં આપણે જીવ

0: ખોયો, પણ એ તો રામ બોલો ભાઈ રામ થઈ જ્યા હોય.
1: કોનસીભાઈ, આ સુમાહામ છે ને આપણે ઘણી બધી એવી કાળજીઓ લેવી જોઈએ, જેમ કે ઘરમાં પેલી બેટરીઓ ચાર્જ કરીને રાખવી જોઈએ.
0: હવે પણ પાછા છે ને ઘણી વખત તો આ સુમાહામ આવે તો પેલું આ શહેરમાં શું થઈ ગયું છે કે પેલું અંડર વાયરિંગ કરાવે છે અને ગામડામાં પાછું એનું જોઈશી છે. પણ ભાઈ એ અંડર વાયરિંગ માં જયારે ધાબામાં પાણી ઉતરે ને તો શોર્ટ અને સર્કિટ થવાનો બહુ સંભવ રહે છે, એમ છે ને કરંટ બહુ લાગે પાછા.
1: આપણે આમ દિવાલને અડે ને તો આપણે ઝટકો લાગે.
0: પણ ને સમજતો સમ કે આ બધું છે ને કે આધુનિક યુગ આવી ગયો, એટલે આધુનિક યુગ ની અંદર કેવું કે પાછું ફેશનેબલ જમાનો. આમ પેલું જે દિવાલ ની બહાર આપડે પેલું જૂનું પુરવાનું ફિટિંગ કરાવતા ને એ ને કરવાનું,
1: એમાં તો વાયર દેખાય એવું કે
0: હા પેલા વાયર ના દેખાય.
1: અને પેલું આ અદ્રશ્ય હોય એમાં કરંટ લાગે એ નહી,
0: ના એ નહી જોવાનું.
1: વાહ ભાઈ વાહ, તો જમાના હાથ બદલાય છે પણ આપણે આપણી ચિંતા તો કરતા જ નહીં.
0: ના પણ જીવી બોન, હું તો મને એમ કહું કે આપણે વચ્ચે એક વાત કરી કે કોતેડામાં પાણી આવે ને તો એમે પાછું લખેલું હોય કિનારે કે ભાઈ 3 ફૂટ થી ઉપર પાણી હોય તો કોઈ ના કરવું નહીં, 1.5 ફૂટ થી ઉપર પાણી વહેતું હોય તો ના કરવું, તો
1: લાલ લીટો હોય ખતરો એમ લખેલું હોય
0: ના તોય નેકરી તો જાય જ. પાછા બાધુરી બતા કે જો નેકરી જો ને એમ,
1: એટલે બીજા નહીં લેતો જાય ભાઈ હું નીકળી ગયો તું આવી
0: તો તું આવી, અને પાછા એમની પાસે તો પેલા ના બુદ્ધિ ના આવે તો એ જતા રહે. એટલે જી બુનસન આ જમાનાની વાત કરવા જેવી નહીં. અને માણસ ને નકામું ના જોઈતું જોખમ ખેડે છે. હમણાં વચ્ચે ખબર તમને વીજળીઓ બહુ પડતી હતી, પણ તોય પાછા શું કરે કે આ પેલું મોબાઈલ મેં પેલું શું કે વાઇફાઈ ચાલુ રાખે. તો આ તમને ખબર નહીં આ મોબાઈલ પાછી વીજળી ખેંચે હે હોકે
1: ખરેખર છે ને આ કડાકા ભડાકા થતા હોય તો મોબાઈલ તો બંધ જ કરી દેવો જોઈએ,
0: બંધ કરી દેવો જોઈએ અને તમારા ઘરમાં ની બહાર ના ના કરવું જોઈએ.
1: બારણી બારણા બંધ રાખવા જોઈએ. પણ આ તો પેલું ચેવું લાઈટ થાય એમ કરીને આમ બહાર જોવા નીકળે
0: હોવે, પણ પછી કહો એની પર ધડાક દિન થાય. ભાઈ જુઓ આ વીજળી છે ને એનું કશું નક્કી ના કહેવાય.
1: સાચી વાત કીધી ભાઈ.
0: અને બીજી વાત કે પવન પોની ને અગ્નિ આ તૈની મશ્કરી નહીં કરવાની. આપણે હમણાં વાત કરી કે તમે કહ્યું કે ખતરાનું નિશાન બતાવે ને તો નહીં ને કરવાનું, તો કહો તો ને કરે. વીજળીના કડાકા ભડાકા થતા હોય તો કહો તો છત્રી લઈને મારવાલા બહાર ફરવા ને કરે. આવું છે એટલે જીવી બોલશે ને આ કહેવા જેવી વસ્તુ નહીં, પણ આ બધું શીતવાનું છે. અને તમે કહ્યું કે ભાઈ બેટરી ચાર્જ કરીને રાખવાની. અને બીજી વાત આપણે હમણાં જ વાત કરી કે અંડર વાયરિંગ કરેલું હોય તો લીલા હાથે ઘણા શું કરે પેલી સ્વીચો બંધ કરે, તારે પછી ઝણઝણાટી હાથમાં આવી જાય.
1: આવી જાય છે મારી જોડે જ આવું થતું. હસી વાત કહું તમને કોનસીભાઈ,
0: ના હોય
1: તો જેવી આમ સ્વીચ પાડવા ગઈ તો ધ્રુજારી આવી ગઈ, પછી ખબર પડી કે આ તો કરંટ લાગ્યો એમ.
0: પછી
1: કઈ નઈ, હું થોડી વાર તો હું અડીશ ના એને, બધી લાઈટો બંધ કરી દીધી. પેલી મેઇન સ્વીચ આવે ને એને હું કેવાય.
0: હા હવે તમે મારા ઘરે વાત ઉતારી દીધી કે મેઇન સ્વીચ આવું કશું શોર્ટ સર્કિટ થાય કે કરંટ જેવું લાગે તો મેઇન સ્વીચ પહેલી બંધ કરવાની.
1: બરાબર, મેં એમ જ કર્યું હતું, પછી થોડું કામ સારું લાગ્યું.
0: જીવન પણ સીતા ને સદા સુખી હો. પણ આપણી પબ્લિક જે છે ને એ મને તો એમ લાગે છે કઈ દુનિયામાં જીવે છે કે કયા વસારું ચાલે છે એ મને સમજાતું નહીં.
1: આમ જમીન થી અધર એક વેત હેંટતો હોય ને એવું લાગે.
0: લાખ રૂપિયા નો બોલ જીવી બુન તમારો.
1: સાચી વાત કે નહીં, કોઈનું હો ભરવાનું જ નહીં, પોતાના મનનું જ કરવાનું, પછી ફસાવાનું.
0: પણ પછી પાછા કાઢવા કોને ધન,
1: પછી એ તો આપણે જ કરવું પડે.
0: પણ જીવી બુન આ બધું ખોટું છે. સમ કે તમે જયારે પેલા વાઘના મોમે હાથ નોખવા જાવ તો શું થાય, ફાડી નોખે કે ના ફાડી
1: નોખે. સાચી વાત, પછી બસાવ બસાવ કે તો કુન જાય.
0: કશું જ નહીં, એવું જ આ વરહાત વરસતો હોય ને તો બને તો ગવર્મેન્ટ બહાર નહીં ના કરવાનું.
1: અને જરૂરી 2-3 દિવસનું શાકભાજી ને એવું બધું રાખી મૂકવાનું.
0: જેમ કે વાવાઝોડો આવતો હોય, વધારે વરસાદ પડતો હોય, નદીની હોમે કિનારે કે કૂતર ક્રોસ કરીને જવાનું થતું હોય તો દરાવાનું પણ પાછું 2-4 દાડાનો અઠવાડિયાનો લૂટ રાખી મેળવો પડે.
1: જીવન જરૂરિયાતનું 3-7 દાડાનું તો રાખી જ મૂકવાનું. આપણે કહે છે સંગ્રહ કરવાનો, આપણે જેમ આપણે નહીં કિસાન વાણી કહેતો અનાજનો સંગ્રહ કરતા.
0: ભાઈ સ્વાત્રે બેસી બેસીને તો આ બધી વાતો આપણે કરીએ છીએ, પણ પાછો શ્રોતા મિત્રો ને તો એમ લાગતું હોય છે કે જો આમ કઈ શીખવા મળી આલે છે એ અમે બધું જાણીએ છીએ એમ કે પાછા. પણ જીવ બોલ આપણે તો જયારે આ કિશોનવાણી કાર્યક્રમ ચાલતો હોય ત્યાં હું ઘણી વખત મને એક વસ્તુ યાદ આવે કે આપણે આપણી કાળજી લઈએ છીએ, પણ આપણે આપણા ઢોરોનું કોઈ દાડો વસાર કર્યો છે ખરો?
1: હાસી

0: વાત કીધી તમે, આપણે તો આમ બોલી શકીએ છીએ, કઈ કામ તકલીફ પડે તો કહી દઈએ કે ભાઈ મને આ તકલીફ છે, પણ આપણું મૂગું ઢોર બોલી શકે?
1: કશું નહીં, બહુ સારો છે ને. આવી હેલી થતી હોય, ધોધમાર વરસાદ પડતો હોય તો કો તો બચારા છે ને તો લેમડાની નેસે કે સીલે તો આશી રાત પર ઉભી મેલ્યું હોય.
0: ભલે નાખી રાત વરસાદ પડે એની પર.
1: એમને કશી પડેલી જ નહીં. આપણે સોનમોના જો ધોધમાર વરસાદ પડતો હોય તો માથે મોડે ગોદડું ઉડીને આપણો સોંટો ના પડે ને એમ સોનમોના દબાઈને હોય જઈએ. પણ ઢોરનો વસાર કર્યો,
0: વસારવું જોઈએ ખરેખર. એ આપણા ઘરનું એક સદસ્ય જ કહેવાય ને
1: ભાઈ. સદસ્ય ત્યાં હવારમાં ઉઠીને દૂધ ના કાઢવાનું, ઉઠીને તપેલી લઈને દોટ કાઢશે તો દૂધ વાળી સા પીવા સારું. પણ એનો વસાર નહે કર્યો કે ભાઈ આશી રાત એને વરહતા વરહત મેં બોંધી મેલ્યું છે.
0: આપણે કાળજી ના લીધી
1: બિલકુલ નહીં. આપણને આપડી જ પડી છે, પશુ પક્ષીની તો બિલકુલ પડી ને. એમ પેલો બળદ જ્યાં ચોખો તો હવાર મેં ઉઠીને ગોનિયા જોડવાનો હશે ને સાઈડ આઈન ભાઈ, તો એનો કો તો બોંધી રાખ્યો હશે.
0: અરે રે રે, આવું ખરેખર હું તો કહું આપણે સોત્રે બેઠા છીએ ને તો નાશ કરવું જોઈએ. આવું
1: ના કરવું જોઈએ એમ નહીં, ઘણા આપણા મિત્રો છે ને આવું કરે છે. મારું તો નજરે જોયેલું છે. પાછા આપણે એમ કહીએ ને કે ભાઈ આ આ ઓની પર આ આ બળદિયાન કઈ કોડમે બોંધો બેહને બોંધો તક પણ કે જગ્યા ને હે કે તમારે રહેવાની જગ્યા છે
0: એટલો બધો પારો શું કરવાતો.
1: બહુ કરો તો એક બેહ રાખો કે એક બળદિયો રાખો. પણ આ તો ટોંડું હોય કોતો ભેગી કરી હોય તો બધો કોતો તો વરસતા વરસાદ માં પેલી હેલી થતી હોય તો એમ બોંધી રાખો. અને બીજું કે પાછો પૂંછડે પૂરો,
0: મેં કીધું પેલા કાળજી બિલકુલ રાખતા નહીં આપડે પશુપાલક મિત્રો.
1: જી બોન, પણ કાઠું છે બધું, હા, અને અઘરું છે,
0: ઘણું કાઠું છે. આખી જિંદગી અઘરી છે એમ કોણ.
1: હા, લાખ રૂપિયાનો બોલ ભાઈ, આપણી જિંદગી તો અઘરી છે પણ પશુની જિંદગી આપણે અઘરી કરી નોસીએ છીએ. ટેમે પાણી પીવડાવવું પડે. અને હા, બીજી એક વાત યાદ આવી કે આ સુમાહુ સાલા છે ને તો આપણે જે આ ઘાસ છે ને એ વધારે પડતું લીલું નોશે, ચમ કે ભેંસ વધારે દૂધ આલે અને ગાય વધારે દૂધ આલે.
0: પણ એ પાછું નુકસાન જ છે ને. આપણે પેલા એક્સપર્ટો બોલાઈએ છીએ, એમાં કયા સાહેબ હતા, એમણે કહ્યું હતું કે ભાઈ એક દાડો રાખી મૂકવાનો ને બીજે દાડો જ ખવડાવવાનો.
1: અલે ભાઈ, લીલા ધોળો હુકું નાખવું પડે,
0: મિક્સ કરીને
1: નાખવું. આપણે તો શું આયા લીલું સોડ્યું ગોહળું એટલે એ ભેંસ કે હોય કે ગાય હોય કે બળજો હોય સોડી નાખો, સમતા કદર જ જાય. પણ એમને એ ખબર નહીં કે આટલું બધું લીલું નોખશું તો આફરો સડશે. સડક ના સડે,
0: સડે.
1: હાસું બોલો,
0: હાસી વાત છે તારે. સડે અને એ પછી બીમાર પડી જાય.
1: બીમાર પડે તો આપણે લીલાની જોડે હુકું નાખવાનું, આ કાળજી આપણે ખાસ રાખવાની. અને આફરો સડે તો મરી જાય તો શું કે એ માર ભેંસ કે માર બળદિયો હશે ને કાલ તો કમ્પ્લીટ હતું, હાલ્યો રાતે તો બે ત્રણ બારોટા પાછું ખાઈ જો કે સવાર મેં તો શું થયું તે પાર કોડી. આમ તો ઉતો જોતા તો લાંબો જાત કે
0: પણ એ બેસાર પૂરા ખાઈ જો એમ જ થયો. એની વિચાર
1: પૂરા નહી, પોટલો બેસાર પૂરા તો કશું ના થાય, આખો બે થઈ પોટલો જ કોતો છોડી નો. એમ વસાર ના કરે કે આ હોજે આપણે શું ના છોલ્યું.
0: હાસી વાત કીધી, એ આપણી ભૂલ જ પછી દેખાય.
1: ભૂલ એટલે આપણે જોણી જોઈ આપણું આ મહામૂલું છે ને પશુ મારી નોશીએ છીએ એમ કહીએ તો સાલે. જીવન, મને તો એમ લાગે છે કે તમને ભૂખ લાગી છે.
0: ભૂખ લાગી તો ઠીક છે, પણ હું છે ને ઘડી કાનની આમ ઘડિયાળ સામું જોઉં છું કે હાથ વીસ થઈ ગયા, કાનનું કિશાનવાણી થઈ ગયું છે, પણ આ કોનજીભાઈ બંધ છે એમ નહીં રહે.
1: ઓ બાપુ, તમે મને કહોતા ને તમે તો હું હું જ કરો, પણ મને પછી ગલ પડ્યો કે ભાઈ ટેમ થયો છે.
0: તો પછી હવે વાતો ને તમારી વાતો ને હમણાં થોડીક આમ બ્રેક આલી દો ને પછી ચાલુ કરી દો આપણો કિશાનવાણી.
1: હજુ બાપા ચાલુ જ છે, અવાજ વધારવાનો છે. મેં ધેમો અવાજ રાખું છું, જયારે સોત્રે બેહું ત્યાં હું તમને એક વખત નહીં હો વખત કહું છું.
0: પણ ભૂલી જાવ હવે બુને, આ જો ઉંમર થઈ એટલે બધું ભૂલી જવાય.
1: હા, એ વાત છે, તમારા માથે પર્યું આવી જો એટલે દેખાય તો છે તમારી ઉંમર થઈ છે.
0: હા ભાઈ, ભલે હવે ભૂલી જવાય, લો હવે થોડોક અવાજ વધારો.
1: બસ, તો હવે એક કામ કરીએ, હવે કાર્યક્રમ આપણો સાંભળી લઈએ ને.
2: નમસ્કાર ખેડૂત મિત્રો, ચોમાસાની ઋતુમાં મકાઈ વિશે વાત ના કરીએ તો આપણે પંચમહાલના ખેડૂતો ના કહેવાઈએ. તો આજરોજ મકાઈ પાકમાંથી ઇથેનોલ ઉત્પાદન કેવી રીતે કરવું તેના વિશે માહિતી આપીશ. મારું નામ ધર્મેશ વ્યાસ છે, હું કૃષિ ઇજનેરી ટેકનોલોજી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કરું છું. સમગ્ર વિશ્વમાં બળતણનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે ને આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઝડપથી ખતમ થવાનો સંભવ રહેલો છે. ભારતના વિકાસ માટે એનર્જી ખૂબ જ મહત્વનો આધારસ્તંભ છે અને હાલમાં ભારત

દેશ વિશ્વમાં સૌથી વધુ ઉર્જા ઉત્પાદન કરતો દેશ છે. ભારત દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી પેટ્રોલિયમ પેદાશો આરબ દેશો અને રશિયા જેવા દેશોમાંથી 80-90% આયાત કરવામાં આવે છે. ઘણી વખત વૈશ્વિક આપત્તિમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધવાથી મોંઘવારીનું પ્રમાણ પણ વધે છે અને આ કારણે દેશનો વિકાસ રૂંધાય છે. આ પ્રશ્નને હલ કરવા માટે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ખેતી પાકોમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરી અને પેટ્રોલમાં મિશ્રણ કરી વિદેશી હુંડિયામણ બચાવી શકાય. હાલમાં પેટ્રોલમાં 10% જેટલું ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે અને વર્ષ 2025 એટલે કે આ વર્ષે 20-25% ઇથેનોલનું મિશ્રણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. બ્રાઝિલ દેશમાં 70-80% ઇથેનોલ પેટ્રોલમાં મિશ્રણ કરવામાં આવે છે. ભારત દેશ ઇથેનોલનું ઉત્પાદન 8% પ્રતિ વર્ષના દરથી ઉત્પાદન કરી રહ્યો છે. સૌ પ્રથમ ભારતમાં ઇથેનોલનું ઉત્પાદન વર્ષ 2001 શરૂઆત કરવામાં આવેલ હતી અને ત્યારબાદ ક્રમશઃ ઉત્પાદનમાં સતત વધારો થતો રહ્યો અને વર્ષ 2012-13 1.51% ઇથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરવામાં આવતું હતું, જે વધારીને વર્ષ 2021-22 10% મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ઇથેનોલ ઉત્પાદન 61% જેટલો ફાળો બી ગ્રેડ હેવી મોલાસીસ માંથી કરવામાં આવે છે. 17% જેટલું ચોખા અને મકાઈના દાણા માંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ ઉત્પાદન થાય તેને 1G જેમ આપણે મોબાઈલની અંદર કહીએ છીએ 4G 5G, એમ ઇંધણમાં પણ 1G એટલે કે 1G ઇથેનોલ ગણવામાં આવે છે. ખેત પેદાશો જેવી કે ડાંગરની પરાળ, મકાઈની રાળ જેવા અન્ય ખેડૂત બિન ઉપયોગી પેદાશોમાંથી 2G કક્ષાનું ઇથેનોલ પેદા કરવામાં આવે છે. હરિયાણા તથા પંજાબ ના ખેડૂતો દ્વારા ડાંગરની પરાળ બાળવાથી દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં થતું હવાનું પ્રદૂષણ અટકાવવા માટે અને ઓછું કરવા માટે એશિયાનો સૌ પ્રથમ 2G કક્ષાનો ઇથેનોલ પ્રોડક્શન કરતો પ્લાન્ટ હરિયાણા રાજ્યના પાનીપત ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપનીએ સ્થાપેલ છે. આ પ્લાન્ટમાં ડાંગરની પરાળમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આમ ખેડૂત અન્નદાતામાંથી ઉર્જાદાતા થઈ તેમની આવકમાં વધારો થાય છે અને કરે છે. ખેડૂત મિત્રો, આપણને એમ થતું હશે કે ઇથેનોલ બનાવવા માટે કૃષિ અવશેષોમાં કયા કયા પદાર્થો રહેલા હોવા જોઈએ? તો કે કૃષિ કચરો મુખ્યત્વે 3 ઘટકોનો બનેલો હોય છે, જેમાં સેલ્યુલોઝ 35-50%, હેમિસેલ્યુલોઝ 20-35% અને લિગ્નિન 10-25% હોવો જોઈએ. સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ તથા લિગ્નિન દ્વારા જોડાયેલા હોય છે અને હાઇડ્રોજન અને સહસંયોજક બોન્ડ જે પ્રતિરોધક બનાવે છે. આપણને એમ થતું હશે ખેડૂત મિત્રો કે ઇથેનોલ કેવી રીતે બને છે? તો કે ઇથેનોલ બનાવવા માટે શેરડી અથવા મકાઈ ના દાણા ને પ્રથમ મશીનમાં પીસવામાં આવે છે, એટલે કે એનો ભૂકો કરવામાં આવે છે. આ પછી શેરડીનો રસ અને મકાઈના દાણાની અંદર પાણી ઉમેરી રબડી બનાવ્યા બાદ એક ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે અને તેને થોડા કલાકો માટે આથો લાવવા માટે છોડી દેવામાં આવે છે. પછી તેને ટેન્કમાં એટલે કે ટાંકીની અંદર ગરમ ઉર્જા આપીને ઇથેનોલ બનાવવામાં આવે છે. 1 ટન શેરડીમાંથી 90 લિટર એટલે કે 1,100 લિટર ઇથેનોલ માટે 11.2 ક્વિન્ટલ શેરડીનો જરૂર પડતી હોય છે. 1 ટન મકાઈમાંથી 380 લિટર અને 1 ટન ચોખામાંથી 450 લિટર ઇથેનોલ બનાવી શકાય છે. આપણે ખેડૂતો એમ સમજીએ કે મકાઈના પાકમાંથી ઇથેનોલ ઉત્પાદન કેવી રીતે થાય? તો ચોખા અને ઘઉં પછી આપણને ખબર છે કે મકાઈ ભારતનો મુખ્ય પાક છે, જે ખોરાક, પશુધનનો ખોરાક અને ઘાસચારા પૂરો પાડે છે અને સંખ્યાબંધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે મૂળભૂત કાચા માલનો સ્ત્રોત છે. મકાઈના ડોડા, દાંડીઓ અને પાંદડાઓને શેલ સાથે એટલે કે દાણા સાથે આથો લાવવા યોગ્ય પ્રમાણમાં ખાંડમાં રૂપાંતરિત કરી શકાય છે. સેલ્યુલોઝ પ્રોસેસિંગ ટેકનોલોજી, જેમાં ઈસ્ટ અથવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પ્રી ટ્રીટમેન્ટ અથવા હાઇડ્રોલિસિસ અથવા આથો લાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અનાજ આધારિત ફીડસ્ટોક્સમાં મકાઈના દાણામાં સ્ટાર્ચની વધુ માત્રા હોય છે, જેને મોનોસેકેરાઇડ્સ કહેવામાં આવે છે. મોનોસેકેરાઇડ્સ ને ફેરવવા માટે પ્રી ટ્રીટમેન્ટ એટલે કે પાણીમાં રાંધવામાં આવે છે અને હાઇડ્રોલિસિસ પ્રક્રિયાની મદદથી જે સરળતાથી બદલી શકાય છે. એક અલગ અલગ સ્વરૂપમાં અને સેલ્યુલોઝની સરખામણીમાં ઓછી માત્રામાં ગ્લુકન પણ મકાઈના દાણામાં, દાંડીમાં અને પાંદડામાં હાજર રહેલું હોય છે. અન્ય મુખ્ય માળખાકીય પોલિસેકેરાઇડ એ હેમિસેલ્યુલોઝ છે, જે મુખ્યત્વે ઝાયલન હોય છે.

તેનું રૂપાંતર મકાઈમાંથી ઇથેનોલ ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. મકાઈના મુખ્ય ઘટકો છે મકાઈના દાણા અને મકાઈનો ભંડાર, એટલે કે મકાઈનો ડોડો, દાંડી અને પાંદડા. દાણા સ્ટોવરનો ગુણોત્તર લગભગ 1:1 છે. મકાઈના દાણામાં સ્ટાર્ચયુક્ત એન્ડોસ્પર્મ સૂક્ષ્મ જીવ અને મકાઈના દાંડી અને પાંદડા જેવા સ્ટોવરમાં મુખ્યત્વે સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ રહેલું હોય છે, જેનો આથા લાવવાની પ્રક્રિયા કર્યા બાદ ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડનો, એટલે કે આપણે જે શર્કરા કહીએ, એનો મુખ્ય સ્ત્રોત છે. મકાઈના પાકમાંથી ઇથેનોલ બનાવવાની બે જુદી જુદી પ્રક્રિયા છે. શુષ્ક પીસવાની પદ્ધતિ દ્વારા ઇથેનોલ ઉત્પાદન થાય છે, જેમાં મેશ રચના, રાંધવાની પ્રક્રિયા, સ્ટાર્ચનું રૂપાંતરણ, જેમાં મુખ્યત્વે પ્રાથમિક પ્રવાહીકરણ અને ગૌણ પ્રવાહીકરણનો સમાવેશ થાય છે, નિસ્યંદન અને નિર્જલીકરણ તથા કો પ્રોડક્ટ પ્રોસેસિંગ એમ મુખ્યત્વે સૂકા પીસવાની પ્રક્રિયાની અંદર સમાવેશ થાય છે. જ્યારે ભીના પીસવાની પદ્ધતિ દ્વારા ઇથેનોલ ઉત્પાદન કરવામાં આવે તો ભીની ચક્કીમાં અનાજને પલાળવામાં આવે છે અથવા પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને 24-48 કલાક સલ્ફરસ એસિડ ઉમેરીને મિશ્રણને પાતળું કરવામાં આવે છે. સ્ટાર્ચ, સૂક્ષ્મ જંતુઓ, ફાઈબર અને અન્ય અનાજના ઘટકો ને ભાગોને લોટમાં રહેલું નિત્રલ દ્રવ્ય મકાઈની સ્લરી પર શ્રેણીબદ્ધ પ્રક્રિયા કરીને કીટાણુને કર્નલમાંથી દૂર કરવામાં આવે છે. મકાઈના ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય ફીડ બનાવવા માટે ફાઈબર અને પશુધન ઉદ્યોગને વેચવામાં આવે છે. કોર્ન ગ્લુટેનમાં ખૂબ જ ઉચ્ચ પ્રોટીન હોવાના કારણે પશુ આહાર અને મરઘા બોઇલર કામગીરીમાં ફીડ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્ટાર્ચમાંથી આથો લાવવાની પ્રક્રિયાની મદદથી ખાંડ બનાવવામાં આવે છે અને તેને ઇથેનોલ કેવી રીતે બનાવવા એના માટે ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલ બન્યા બાદ સ્ટાર્ચ અને બાકીના પાણીના ભાગને ઇથેનોલમાં આથો લાવવા વાપરી શકાય અથવા તો તેની સૂકવીને પશુધન અને માટે ખોરાકમાં ઉપયોગમાં લઈ શકાય છે. મકાઈના સ્ટાર્ચને સૂકવવામાં આવે અને અથવા તો મકાઈની ચાસણીમાં પ્રક્રિયાને વેટ મિલ સુવિધાઓ તરીકે ગણવામાં આવે, જે સાચી બાયોરિફાઈનરી તરીકે ઓળખી શકાય છે, કારણ કે આ પ્રક્રિયા વિવિધ ઉચ્ચ મૂલ્ય સહ ઉત્પાદનો દ્વારા અનુસરવામાં આવે છે. ખેડૂત મિત્રો, ઇથેનોલના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો થશે કે નહીં, આપણા મનમાં પ્રશ્ન ઉદભવે તો ભારતમાં ઇથેનોલ બનાવવા માટે ઘણા અલગ અલગ પ્લાન્ટ સ્થાપવામાં આવેલા છે, પરંતુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં શેરડીમાંથી મોટા પાયે ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે સુગર મિલો પોતે આ કામમાં લાગેલી છે. ઉત્તર પ્રદેશની ઘણી ખાંડ મિલોમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. સરકારનું માનવું છે કે ઇથેનોલના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટશે, તેના કારણે તેમના દરમાં પણ ઘટાડો થશે, જેની સીધી અસર મોંઘવારી પર પણ પડશે. આપણને એવું થાય કે ઇથેનોલનો ઇંધણ તરીકે ઉપયોગ કેવી રીતે કરવો, તો ઇથેનોલ એક પ્રકારનું ઓર્ગેનિક ઇંધણ છે. તેનો ઉપયોગ પેટ્રોલમાં મિશ્રણ બળતણ તરીકે થાય છે. તેના પર ચાલતા વાહનો ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં આપણે કહી શકીએ કે ઇથેનોલ પર્યાવરણની સાથે ખેડૂતો માટે પણ ફાયદાકારક. બીજી તરફ ઇંધણ તરીકે ઇથેનોલ ઉપયોગ વધવાથી સામાન્ય જનતાને પણ મોંઘવારીમાંથી રાહત મળશે. આપણને એમ થાય કે ઇથેનોલનું જો આપણે પેટ્રોલ અથવા ડીઝલની અંદર મિશ્રણ કરીશું તો કેટલો ફાયદો થશે, પ્રતિ લીટરે કેટલો ફાયદો થશે, તો અત્યારે ઇથેનોલની કિંમત 60-65 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે પેટ્રોલની કિંમત આપણને ખબર છે કે 100 રૂપિયાની નજીક પહોંચી ચૂક્યા છીએ. જો આગામી સમયમાં ઇંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ વધશે તો સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય છે ત્યારે તેની સીધી અસર મોંઘવારી પર પડે છે, કારણ કે નૂરની કિંમત વધે છે. આવી સ્થિતિમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થાય છે. જો ઇથેનોલનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો પણ સામાન્ય માણસને પેટ્રોલની સરખામણીમાં 30-35 રૂપિયા પ્રતિ લીટર ની બચત થશે. ઇથેનોલના ફાયદા શું ખેડૂત મિત્રો? તો ઇથેનોલના બંધારણમાં વધારાનો ઓક્સિજન હોવાને કારણે ઇથેનોલ સામાન્ય અનલેડ ગેસોલિન કરતા વધુ સંપૂર્ણપણે બળે છે, એટલે કે એનું શુદ્ધ ઇંધણ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને હાનિકારક ટેલ પાઇપ ઉત્સર્જન ઘટાડે. ઇથેનોલ ગેસ લાઇનને સ્થિર થવાથી અટકાવે છે. તે તમારી ઇંધણ પ્રણાલીમાં ભેજને સસ્પેન્ડેડ કરે છે. તેથી તમારે ઠંડા હવામાનમાં ખર્ચાળ એન્ટીફ્રીઝ ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. હવે એમ થશે કે ખેડૂત મિત્રો, ઇથેનોલનું ભવિષ્ય શું? તો કે ભારત સરકાર ગ્રીન એનર્જી ઉત્પાદન માટે સંશોધનમાં વધારે ભાર આપી રહી છે. આ માટે ઇથેનોલનો ડિસ્ટિલેશન પ્લાન્ટ વધુ ને વધુ સ્થાપવા પડશે, તેમજ મકાઈ, ચોખા અને શેરડી જેવા પાકોનું ઉત્પાદન વધારી વધારાના જથ્થામાં

ઇથેનોલ ઉત્પાદન કરી ગ્રીન હાઉસ ઇફેક્ટનો પ્રશ્ન હલ કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. સાથે સાથે ખેડૂતોની આવક વધુ થાય તે માટે ફાર્મ વેસ્ટનો કાર્યક્ષમ ઉપયોગ કરી જ 2G કક્ષાનું ઇથેનોલ ઉત્પાદન ઉપર ભાર મૂકવો પડશે. આગામી એટલે કે આ વર્ષમાં ઇથેનોલની જરૂરિયાત 1016 કરોડ લીટરની રહેશે અને આમ ઇથેનોલનું ઘરઆંગણી ઉત્પાદન કરી આપણે 50,000 કરોડનું હુંડિયામણ બચાવી શકે. તો ખેડૂત મિત્રો, જે આપણા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જે આપણા જિલ્લાઓ છે આપણી આજુબાજુના, જેમાં મકાઈનું ઉત્પાદન વધારે થાય છે, તો કે મકાઈનું ઉત્પાદન થતાની સાથે જે આપણે ખોરાક માટે મકાઈ વાપરીએ છીએ, જો વધારાની મકાઈનો ઉપયોગ આપણે ઇથેનોલ ઉત્પાદન કરવા માટે કરીએ તો આપણી આવકમાં વધારો થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જે આપણે પાક લઈ રહ્યા છીએ તેનો વધુ ને વધુ આપણે ઉપયોગ ખેતી માટે, ખાવા માટે અને ઈંધણ માટે પણ કરી શકીએ છીએ. જય હિન્દ.

શ્રોતાજનો, આ સાથે જ આજનો કિસાનવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર. અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.

0: અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીન ફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં

0: વરસાદથી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જી રામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહીં કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જી રામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ મેં ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
2: India has been a victim of cross-border terrorism for decades.
3: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
2: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝે ગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. अंत में मुख्य समाचार।

0: विचार फरी एक बार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. પ્રથમ સાંભળીએ હેમંતી શુક્લા અને યસુદાસના સ્વરમાં ચશ્મે બદ્દૂર ફિલ્મનું આ ગીત.

યસુદાસના સ્વરમાં સ્વામી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. અને હવે આ જ કલાકારના સ્વરમાં સાંભળીએ દુલ્હન વહી જો પિયા મન ભાઈ આ ફિલ્મનું.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુર માધુરી. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, 8:30 થઈ છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. પ્રથમ કલાકાર મનહર ઉદાસ.

આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 8:45 મિનિટે સમાચાર સંધ્યા અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: us by Lieutenant Governor Manoj Sinha. The Yatra will officially begin tomorrow and is scheduled to culminate on 28th of August. More from a correspondent.
1: The convoy which departed from Bhagwati Nagar Yatri Nivas in Jammu in the wee hours today crossed into the valley this afternoon under a multi-tier security cover. The first batch comprises of 4,822 Yatris, of which 2,510 are scheduled to trek via Pahalgam route, while 2,312 will take Baltal route early tomorrow morning. Upon reaching the base camps, the Yatris were accorded a warm welcome by the officials of the administration and local residents. Meanwhile, elaborate security arrangements have been made across both routes to ensure smooth and safe conduct of the yatra. Additional deployments of police, paramilitary forces and army jawans have been stationed along the entire route. In addition, comprehensive arrangements have been put in place, including the establishment of medical facilities, real-time weather monitoring systems and quick response teams at critical locations. Besides extensive CCTV surveillance, RFID-based tracking systems for pilgrims and their vehicles have also been installed. Ishfaq Shah, Akashvani News, Srinagar.
0: The southwest monsoon has further advanced into the entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab and some parts of Rajasthan. IMD has issued a red alert for heavy rainfall in the parts of western and central India for the next 2 to 3 days. However, in Delhi, the sky is likely to remain cloudy with a possibility of light rain over the next 24 hours. In view of continuous rainfall in Uttarakhand's Pithoragarh district, the administration has suspended the issuance of inner line permits for the Adi Kailash and Om Parvat Yatra to ensure the safety of pilgrims. On to sports. In the FIFA World Cup, Spain will face Austria in a round of 32 match at Los Angeles Stadium in Inglewood tonight. In other round of 32 matches, Portugal will clash with Croatia in Toronto, while Switzerland will take on Algeria in Vancouver tomorrow morning. Earlier, Belgium advanced to the round of 16, beating Senegal 3-2 this morning. Co-hosts US also progressed to the round of 16, beating Bosnia and Herzegovina 2-0. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India's speed and Japan's expertise will work as driving force for global growth, holds talks with Japanese counterpart Sanae Takaichi in New Delhi. India and Japan announce energy partnership to strengthen strategic oil reserves and maritime transport resilience. Government to expand oil refining capacity to 300 million metric tons per annum in next 1 year amid West Asia crisis. Center launches Air Suvidha 2.0 portal for Ebola health screening at entry points of international airports across the country. IMD issues red alert for heavy rainfall in parts of western and central India for next 2 to 3 days. And in FIFA World Cup, Spain to take on Austria in round of 32 match in Los Angeles tonight. That is all in the news at 9. Good night.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, 12 વર્ષ સુશાસનના આ શ્રેણીના આજના અંકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધીના કાર્યક્રમોમાં આપણે છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલી સફળ કામગીરી અંગે ચર્ચા કરી. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકાથી વધુના સમયગાળામાં દેશે વિકાસના જે નવા આયામો સર કર્યા છે તેની પાછળનું જે કોઈ મુખ્ય ચાલક બળ હોય તો એ સૌનો સાથ સૌનો વિકાસ છે. આ સમયગાળા દરમિયાન સરકારે દેશના સામાજિક અને આર્થિક માળખાને મજબૂત કરવા માટે જે અનેકવિધ પગલાં લીધા છે એ વિશે આજે આપણે આ કાર્યક્રમમાં વિસ્તારથી વાત કરીશું. અને આ જ પ્રયાસોનું વિશ્લેષણ કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી, જેઓ છેલ્લા 2 દાયકાથી આ યાત્રાના સાક્ષી રહ્યા છે. તો કેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં.
4: ખૂબ ખૂબ આભાર અપર્ણાબેન.
3: સૌથી પહેલા તો પ્રધાનમંત્રી હંમેશા કહેતા હોય છે કે તેમની શાસન વ્યવસ્થાનો જો કોઈ આધારસ્તંભ છે એ છે જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. તો આપણે એક એક કરીને આ તમામ ક્ષેત્રમાં સરકાર દ્વારા શું કામગીરી થઈ છે, આ યાત્રા કેવી રીતે આગળ વધી છે એની વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે ગરીબ કલ્યાણની વાત કરીએ. કઈ યોજનાઓ તમને એવું લાગે છે કે જે ગરીબ પરિવારોનું જીવન ધોરણ સુધારવામાં અસરકારક રહી છે, કે કયા પગલાં ખાસ તો સરકારના?
4: જો ગરીબ લોકોના કલ્યાણ માટે આ સરકારે અનેકવિધ યોજના કરી છે. અનેક લોકોને આરોગ્યનો

0: આપ મળી રહે એ માટે આયુષ્માન ભારત યોજનાનો પણ બહુ મોટા પાયે અમલ થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને રહેવાના રહેણાંકની સુવિધા મળે, ઘરનું ઘર મળે એ માટે, એટલે એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ 4 કરોડથી વધારે પાકા મકાનોની વ્યવસ્થા સરકારે કરી છે એમની ટેન્યોરમાં. 50 કરોડથી વધારે લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. જનધન યોજનાથી અનેક પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ થયા છે. અને સાથે સાથે 57 કરોડથી વધારે મુદ્રા લોન દ્વારા એક સ્વરોજગાર ક્ષેત્રે બહુ મોટો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કેન્દ્ર સરકારના એક આંકડાઓ એવું દર્શાવે છે કે લગભગ આ 12 વર્ષમાં 25 કરોડથી વધારે લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.
1: બરાબર, મતલબ માત્ર રાશન આપવાથી નહીં પરંતુ આર્થિક રીતે આપણે મુખ્ય ધારામાં.
0: હા, એટલે તમે બેન્કિંગ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાઓ, તમે ડિજિટલ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાઓ છો, તમને. અને બીજું કે અને સોશિયલ મીડિયાએ લોકોને એક એમ્પાવર બનાવ્યા છે કે સોશિયલ મીડિયા આજે સરકારનો અપ્રોચ છે કે ભાઈ દરેકે દરેક સ્કીમનો લાભ, માનો કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર,
1: બરાબર,
0: ખેડૂતોને કિસાનોને જે સહાય આપવામાં આવે છે તો આનો ઇનડાયરેક્ટ બેનિફિટ એ તો છે જ કે ભાઈ પહેલા જે સરકારમાં જે પેલી કરપ્શનની આખી જે ચેઇન હતી એ તૂટી ગઈ, દરેકે દરેક કિસાનના ડાયરેક્ટ એકાઉન્ટમાં. અને બીજું કે હવે તો એવો એપ્રોચ છે કે વડાપ્રધાન પોતે જે તે સમયે એક સ્થળ અને દિવસ નક્કી કરી અને ત્યાંથી એના ચેક રિલીઝ કરે છે, એટલે એ જ દિવસે એ ખેડૂતના ખાતામાં એ સહાયની રકમ આવી જાય છે. એટલે વચેટિયાઓની નાબૂદી થઈ અને સાથે સાથે જે મળવાપાત્ર લાભ છે જે વેલફેર સ્કીમનો એ ડિરેક્ટ બેનિફિશિયરી સુધી પહોંચતો થયો.
1: બરાબર, ને ખરેખર ડીબીટી એક બહુ ક્રાંતિકારી પગલું છે. તો હવે આપણે યુવાનોની વાત કરીએ, કારણ કે આપણો દેશ આજે યુવા દેશ તરીકે ઓળખાય છે સમગ્ર વિશ્વમાં. પણ યુવાનોને જ્યાં સુધી કૌશલ્ય ના મળે ત્યાં સુધી રોજગારી માટે એ ખરેખર પાત્ર નથી હોતા. તો રોજગારી માટે અને ખાસ કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં શું તમને લાગે છે કે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે અને કેટલું પરિવર્તન એમાં આવ્યું છે? કોઈ નક્કર કોઈ પહેલ હોય કે કોઈ યોજના હોય તમારી દૃષ્ટિએ યુવાનો માટે બહુ મહત્વપૂર્ણ છે?
0: જો યુવાનો માટે લગભગ એમ જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ એ બહુ મોટું પગલું છે ભારત સરકારનું. અત્યાર સુધીમાં આપણી પાસે જે આંકડાઓ છે સરકારના એમાં લગભગ 33.5 લાખ કરોડની સહાય દ્વારા 120થી મોટા સ્ટાર્ટઅપ્સ યુવાનો માટે શરૂ કર્યા છે. યુવાનો આજે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં વૈશ્વિક પ્રવાહોથી બાકાત ન રહી શકીએ, એટલે વૈશ્વિક પ્રવાહો સાથે ચાલવા માટે તમારે તમારું શિક્ષણ છે, એજ્યુકેશન છે, સિસ્ટમ છે એને બદલવી પડે. આ સિસ્ટમમાં બદલાવ આવે તો નવી શૈક્ષણિક નીતિ એ રીતે તૈયાર કરવામાં આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, કે જેનાથી વિશ્વમાં જે રીતના બદલાવો આવી રહ્યા છે, જે પ્રકારના મેન પાવરની આજે નહીં તો 5 વર્ષે કે 10 વર્ષે સમાજને જરૂર હશે એવો મેન પાવર તૈયાર કઈ રીતે કરવો એને ધ્યાનમાં રાખીને જે આખી નવી એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. એટલે યુવાનો માટે સ્ટાર્ટઅપ, નવી એજ્યુકેશન પોલિસીથી લઈને એવા અનેક પગલાઓ છે જે બેનિફિશિયરી નીવડી રહ્યા છે યુવાધન માટે.
1: નહીં, બરાબર, સાચી વાત છે. હવે આપણે કિસાનોની વાત કરીએ, આપણા ખેડૂતોની વાત કરીએ. તો ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે સરકાર ચાલી રહી છે. તો તમે જેમ હમણાં ડીબીટીનો પણ ઉલ્લેખ કર્યો, તો ખેડૂતો માટે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કેવા બદલાવો છેલ્લા 12 વર્ષમાં કૃષિ ક્ષેત્રે આવ્યા છે? કારણ કે હવે આપણે જોયું છે કે કૃષિ ક્ષેત્ર પણ હવે વૈશ્વિક પ્રવાહોથી બાકાત નથી, એને પણ મુખ્ય ધારામાં અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.
0: એગ્રીકલ્ચરમાં સૌથી મોટો જે બદલાવ છે એ ટેકનોલોજીનો ઉપયોગ છે. કે આ સરકારે, આપણે લગભગ આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી ગયા બજેટ વખતે કે ભાઈ સરકાર ખેડૂતો માટે એક એવી એપ્લિકેશન તૈયાર કરવા પર ધ્યાન આપશે જેનાથી ખેડૂતોને એના ખેતરમાં ક્યારે કયો પાક લેવો, વાવવો, વાવેતર કરવાથી લણવા સુધીની તમામ ટેકનિકલ મદદ એને મળશે. એટલે ખેડૂતોને એક તરફ તમે ટેકનિકલી ઇનેબલ્ડ કરો છો કે એવી એપ્લિકેશન દ્વારા અને એવા બીજા માધ્યમોથી ખેડૂતોને જે નવા જમાનામાં કઈ રીતે ખેતી કરવી એની એક મદદ મળી રહે. એની સાથે સાથે જે વેલફેર યોજના છે કે આપણે જેની ચર્ચા કરી પીએમ કિસાન, એમાં લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં વિવિધ કિસાનોને સહાય માટે ચૂકવા છે. યુરિયામાં લગભગ 90% સબસિડી કિસાનોને આપવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટર ફસલ વીમા યોજના છે એના 63% લાભાર્થીઓ છે જે આ વીમા યોજના

0: નો લાભ લઈ ચૂક્યા છે અને એના કારણે સરકારી આપણી પાસે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે જોતા આ છેલ્લા 12 વર્ષમાં 12,000+ લાખ મેટ્રિક ટન નું જે ખાદ્યાન્ન ઉત્પાદન છે એ આપણે ત્યાં વધ્યું છે.
1: બરાબર. અને ખેડૂતો પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. તો છેલ્લા વર્ષોમાં આપણે જોયું છે કે નારી શક્તિ, મતલબ મહિલાઓની જે ભાગીદારી છે વિકાસમાં, એ પણ બહુ નોંધપાત્ર રીતે વધી છે. તો વર્કફોર્સમાં જે મહિલાઓની ભાગીદારી વધી છે એને તમે કેવી રીતે જુઓ છો, અને કયા પગલા, અગેન હું એ જ પૂછીશ કે કયા પગલા એવા છે કે તમને લાગે છે કે આ ખરેખર ગેમ ચેન્જર થયા છે, ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરીએ તો?
0: મહિલાઓ માટે આ સરકારે જે આખું નારી શક્તિ, આપને યાદ હશે કે એક સમયે ગતિ શક્તિ, નારી શક્તિ જેવા ઉપક્રમો ના આધારે વિવિધ સ્કીમો આ સરકારે લોન્ચ કરેલી. તો નારી શક્તિમાં આપણે અગેન જનધનની વાત કરીએ તો 32 કરોડથી વધારે મહિલાઓના જનધન ખાતા ખુલ્યા છે. એનો મતલબ એમ કે દેશનું ચોથા ભાગની જે ખાતેદારી છે બેન્કિંગ સિસ્ટમમાં વસ્તીની સરખામણીએ એ મહિલાઓની છે. બીજી ઉપલબ્ધિ છે એ લખપતિ દીદી યોજના છે કે જેમાં 3 કરોડથી વધારે લખપતિ દીદીઓને એનો લાભ મળ્યો છે. સ્વયં સહાયતા જે છે ગ્રામીણ મહિલાઓને, એવી 91 લાખથી વધારે મહિલાઓને એની લાભ મળી છે. દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે 4.5 કરોડથી વધારે દીકરીઓને પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળ્યો છે. અને એવી બીજી ઘણી બધી યોજનાઓ છે. પણ મને અહીંયા સૌથી વધારે ઉલ્લેખ આપણે એ વાતનો કરવો જોઈએ કે 15 ઓગસ્ટ 2014માં નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા પરથી જે શૌચાલયની વાત કરી, એ શૌચાલય ભલે દરેક માટે છે પણ એના જો સૌથી મોટો એનાથી કોઈને રાહત મળી હોય તો એ મહિલાઓને છે. જેને કહેવાય ને કે મહિલાઓને સશક્તિકરણની દિશામાં બહુ એક પ્રકારનું સેલ્ફ એસ્ટીમ એમનામાં ક્રિએટ થાય છે અને એનો એક બહુ મોટો બેનિફિટ મળ્યો છે. છેલ્લા 12 વર્ષમાં એક સમયે જ્યાં આપણા સુરક્ષા દળોમાં 3,000 મહિલાઓ હતી, એ મહિલાઓનો આંકડો આજે 11,000થી વધારે પહોંચ્યો છે. એટલે એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આજે મહિલાઓની ભાગીદારી ન હોય. આજે સ્થિતિ એવી આવી છે કે હવે સંસદમાં મહિલાઓની 33% ભાગીદારી સુનિશ્ચિત બની ગઈ છે અને ગામડામાં એવા કોઈ વ્યવસાયની તકો નથી મહિલાઓ માટે. એ તક રોન દીદી અને બીજી યોજનાઓ દ્વારા આ સરકારે નિર્માણ કરી છે.
1: બરાબર. છેલ્લા એક દાયકામાં બીજો એક મુદ્દો છે સુશાસનનો, જેને આપણે થોડીક વાત કરી હમણાં થોડીક વાર પહેલા, કે ટેકનોલોજીનો ઉપયોગ આ સરકારે પુષ્કળ પ્રમાણમાં કર્યો છે. એટલે આપણી રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી આજે આપણ એક અભિન્ન અંગ બન્યું છે અને સરકારી કામકાજમાં પણ ટેકનોલોજી છેલ્લા દાયકામાં બહુ મોટા પાયે વધી છે. તો કેવી રીતે આ પરિવર્તન આવ્યું છે અને કોઈ દાખલો આપ આપી શકો કે તમને લાગે છે કે આ 3 કે 4 એવા ટેકનોલોજીના ઉપયોગ છે જેનાથી ખરેખર એક શાસન વ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે?
0: જો હું એવું માનું છું કે તમે જેટલું ગવર્મેન્ટ સિસ્ટમને ટેકનોલોજી ઇનેબલ્ડ કરો ને, એટલું સિસ્ટમમાં જે કરપ્શન જે રૂટ નીચે સુધી પહોંચી ગયું હતું એ રૂટ ધીમે ધીમે એલિમિનેટ થાય છે. આજે સામાન્ય રીતે નાના એવા કોઈ માણસને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જે કામ કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડતા હતા, આ ટેકનોલોજીએ એને નાબૂદ કર્યા છે. આજે તમે આપણે સામાન્ય પ્રકારની આપણી જે સિવિક સુવિધાઓ છે કે આપણું આધાર કાર્ડથી માંડીને રાશન કાર્ડથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને જે નાના મોટા કામો છે એ આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ. એટલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સનો જે નરેન્દ્રભાઈનો આગ્રહ છે એનો આ એક બિગેસ્ટ ઉદાહરણ છે કે દરેકે દરેક ગવર્નન્સના દરેકે દરેક સ્ટેપમાં એમણે ટેકનોલોજીને ઇન્વોલ્વ કરી છે. સૌથી મોટું ઉદાહરણ કે હાઈવે પર જે ટોલ ટેક્સ હતા એમાં ફાસ્ટેગ અને હવે તો એનાથી આગળની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે એટલે તમારી સમય પણ બચે છે અને બીજું કે એના કારણે જે લૂફોલ્સ હતા સિસ્ટમના એ ટેકનોલોજી હંમેશા સિસ્ટમના જે લૂફોલ્સ છે એને દૂર કરે છે. અને આ સરકારે જો સૌથી વધારે, એટલે તમે મને કદાચ એમ કહો કે આ સરકારના top 5 કામો કયા છે તો હું એમાં એક ડિજિટલ ઇન્ડિયાને મૂકું. એટલા માટે કે આજે હું કે તમે કે માંડીને કોઈ પણ વ્યક્તિ આજે ઘરેથી વોલેટ લીધા વગર નીકળીએ તો આપણને એક પણ દિવસ વોલેટની કમી નહીં વર્તાય.
1: બરાબર.
0: કારણ કે બે સૌથી મોટા, એક તો આ UPI કે તમે ગમે ત્યાં પેમેન્ટ કરવું

0: ચાની લારીવાળાથી શાકભાજી વેચતા ફેરિયાથી માંડી અને કોઈ પણ મોટા સુપર સ્ટોરમાં તમે જાઓ, યુપીઆઈથી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે એક મારા ખ્યાલથી હું માનું છું કે યુપીઆઈનો જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં છેલ્લા વર્ષોમાં 12,000 ગણો વધારો થયો છે. ધીસ ઇઝ ધ હ્યુજ ફિગર. આ જે હ્યુજ, અને હવે તો વિદેશોમાં પણ આપણો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇનેબલ થયા છે ઘણા બધા દેશમાં. એટલે એના કારણે બીજું ડિજિટલ ઇન્ડિયાનું સૌથી બીજું મોટું પાસું છે તમારું ડિજિલોકર છે. કે આ ડિજિલોકરના કારણે જરૂરી પ્રમાણપત્રો છે, આજે મારે કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી અને આપણી વ્હીકલની આરસી બુકથી લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એવા, એ ફિઝિકલી કેરી કરવા નથી પડતા. ઇવન એરપોર્ટ પર તમે ટ્રાવેલ કરતા હો તો તમારી પાસે ડિજિલોકર હોય તો તમારે ફિઝિકલ પ્રમાણપત્ર સાથે રાખવાની, આધાર કાર્ડ કે કોઈ પણ પુરાવો સાથે રાખવાની જરૂર નથી.
1: બરાબર. હમણાં આપણે વાત કરી યુપીઆઈની, કે યુપીઆઈ આપણો અન્ય દેશો દ્વારા પણ અત્યારે સ્વીકારવામાં આવી રહ્યું છે, તો એને જ લગતો મારો પ્રશ્ન છે કે છેલ્લા 12 વર્ષમાં આપણે આપણી નીતિમાં, વિદેશ નીતિમાં પણ એક મોટા પાયે પરિવર્તન આવ્યું છે. વિશ્વ મંચ પર આજે ભારતનો અવાજ છે એ મજબૂત બન્યો છે અને ભારતની એક ઓળખ બની છે. તો સોફ્ટ પાવર તરીકે યોગ હોય કે આયુર્વેદ હોય, શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યોગદાન આ બધામાં કેવું છે? શું તમારા મંતવ્યો છે?
0: જો યોગ એક જીવનશૈલી છે એ વાત વિશ્વએ સ્વીકારી છે, એટલે આનાથી વધારે મોટો સોફ્ટ પાવર ભારત માટે બીજો કોઈ હોઈ ના શકે. અને આ સોફ્ટ પાવરના કારણે આપણને આપણી જે ફોરેન પોલિસી છે એમાં ઘણા બધા ફાયદાઓ થયા છે, કે ભારત એક મજબૂત પ્લેયર તરીકે આજે વર્લ્ડ સ્ટેજ ઉપર પોતાની પ્રેઝન્સ રજીસ્ટર કરાવી શકે છે.
1: બરાબર. તાજેતરમાં જે G7 પરિષદ થઈ એમાં
0: એ થઈ, અને બીજું આપણો જે પાસપોર્ટ છે, આજે લગભગ 27 થી વધારે દેશો એવા છે કે જ્યાં આપણે ઓન અરાઇવલ વિઝા સાથે દાખલ થઈ શકીએ છીએ. અમુક નજીકના દેશો એવા છે કે જ્યાં આપણે વિઝા માટે કોઈ ફોર્મલ પહેલી કરવી પડતી નથી. એટલે આપણા પાસપોર્ટની એ વૈશ્વિક સ્વીકૃતિ છે કે આપણે વધારે ને વધારે દેશો આપણને ઓન અરાઇવલ, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને ઓન અરાઇવલ વિઝા આપતું થયું છે. એટલે તમારે પ્રાયોર વિઝા લેવાની જરૂર નથી. એ આપણા પાસપોર્ટની જે સ્ટ્રેન્થ છે કે ઇન્ડિયન પાસપોર્ટની, એ દર્શાવે છે.
1: ખરેખર કેતનભાઈ, 12 વર્ષના વિકાસના આ સમગ્ર ચિત્રને આપે એટલા ઊંડાણથી અને એટલા સરળતાથી અમારી સમક્ષ રજૂ કર્યો અને અમારા શ્રોતાઓને બહુ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર અપર્ણાબેન.
1: શ્રોતા મિત્રો, જ્ઞાન છે, ડિજિટલ ઇન્ડિયા છે, કે વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ છે, એ જ એકચ્યુઅલી આવનારા વિકસિત ભારતનું ભાથું છે. અને સેવા અને સુશાસનની યાત્રા અવિરત ચાલુ રહેશે અને ખરેખર 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, એના માટે આપણે સૌએ પોતપોતાનું યોગદાન આપવાનું રહેશે. અને આ જ સંકલ્પ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વિષય સાથે. નમસ્કાર.